નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ, પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ, અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताजा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: एक बातचीत दरमियान बहु समय थयो तो ये मित्र साथे बातचीत થઈ રહી હતી। વિદેશ માં વસવાટ કરે છે અને મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે। એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ। રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ। થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી હોતો। આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી હોતો। બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ। અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ। અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: બાર વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે, હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂટ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ, ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને

નું માથું છોડાવી શકે. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં

0: કર્યું ત્યારે માંડમાંડ હું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: ભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમ. આપણે ગીતાના જુદા જુદા અધ્યાયોનો, જુદા જુદા યોગનો અભ્યાસ કરતા કરતા 16મા અધ્યાયમાં આસુરી સૃષ્ટિ અને દૈવી સૃષ્ટિ, આસુરી પ્રકૃતિના માણસો અને દૈવી પ્રકૃતિના માણસો, એની વાત જોઈ રહ્યા છીએ. આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિની પહેલા વાત કરી કે જન્મના સંસ્કારોને આધારે કેટલીક સંપત્તિ લઈને માણસ જન્મે છે. અભિજાત જેમની પાસે દૈવી ગુણો છે, દૈવી સંપત્તિ એટલે બીજા શબ્દોમાં સમજવા માટે આપણે કહીએ તો એ દૈવી ગુણો, ઉત્તમ ગુણો, જે ગુણોથી વ્યવહાર કરતા કરતા, જે ગુણો અનુસાર આચરણ કરતા કરતા માણસ ધીમે ધીમે પોતાની જાતને ઉન્નત ગતિ તરફ લઈ જાય છે. અને અધમ આસુરી પ્રકૃતિ જેમની છે, એવા આસુરી પ્રવૃત્તિઓ કરતા કરતા અધોગતિને પામતા જાય છે. દૈવી સંપત્તિ તો પહેલા કઈ છે, એમ કરીને આસુરી સૃષ્ટિના લોકો કેવા હોય એની વાત જરા લંબાણથી કરે છે ગીતાકાર. આનું એક કારણ છે કે સંસારમાં બધા લોકો સાત્વિક હોતા નથી, અને અત્યારે હાલનો સમય જેને આપણે કલિયુગ તરીકે ઓળખીએ છીએ, એની અંદર તો આસુરી કર્મોનો પ્રભાવ દેખાય છે. સારા માણસો, આપણને સીધી રીતે સજ્જન ગણીએ એવા માણસો, પ્રતિષ્ઠિત માણસો, પણ એમની અંદરની જે વૃત્તિઓ હોય છે એ વૃત્તિઓને કારણે એ કેટલાક તો એવા કામો કરે છે, ઉપરથી સારા લાગતા કામો, દાખલા તરીકે દાન, દાખલા તરીકે યજ્ઞ, એવા પણ કાર્યો કરતા હોય તો એ કાર્યો કરતી વખતે એમની મનોવૃત્તિ આસુરી છે, અને એટલે એમાં અહંકારનું જોર છે, અને એટલે એ પણ આસુરી પ્રવૃત્તિ થઈ સારી હોવા છતાં એવું પ્રતિપાદિત થઈ શકે છે. એટલે આ 16મો અધ્યાય જે છે ને, એ અત્યારના સમયને માટે એકદમ યોગ્ય છે, એપ્રોપ્રિએટ છે એકદમ, એવી વાતો પણ છે. આપણે એ છેલ્લા 2 શ્લોકથી જોતા આવ્યા છીએ કે સંતોષ જ નથી હોતો, લોભનો પાર જ નથી હોતો, આશાઓનો અંત જ નથી હોતો, અને એ ન હોવાને કારણે ભ્રામક સુખની આશાએ માણસ દોડ્યા કરે છે. છેલ્લે આપણે જોયું હતું કે મેં આ મેળવ્યું, હજુ આટલું મેળવવાનું બાકી છે, મને આટલું મળી ગયું, આટલી સંપત્તિ મળી, આટલું ધન મળ્યું, આટલો વૈભવ મળ્યો, આટલા સુખો મળ્યા, હવે આગળ વધારે સુખો મેળવવા, અને એ મેળવવા માટે જે કરવો પડે તે પ્રયત્ન કરવો, અન્યાયપૂર્વકનો પ્રયત્ન પણ કરવો, અધર્મ પૂર્વકનો પ્રયત્ન પણ કરવો, અન્યને દ્વેષમાં રાખી શકાય એવો પ્રયત્ન પણ કરવો, માત્ર પોતાની જાતને કેન્દ્રમાં રાખવી, અને એટલે એને એમ જ થાય બધું પહેલી ઇદમ અદ્ય મયા લબ્ધમ, હું મયા, પેલો પુરુષમાં વાત કરે છે એક વચનમાં, આ મેં મેળવ્યું।

આ મેળવવાનું છે, આ મેળવીશ, એ માટે પ્રયત્નો કરીશ. ઇદમ અસ્તિ ઇદમ અપી મે ભવિષ્યતિ, આજે મારું છે આવતીકાલે મને મળશે, એ માટે હું પ્રયત્નો કરીશ. બધા પ્રયત્નો હું ને માટે, અને એનો હું મોટો, એમાં કશું સમાય નહીં બીજું.

ના અલોકો હોય છે, અને એટલા માટે એનો ઈગો જે છે, એનો અહંકાર જે છે એ વિસ્તરતો જાય. એને પ્રાપ્ત કરવાની વસ્તુઓનો પણ વિસ્તાર વિસ્તરતો જાય, એની કામનાઓનો, એની ઈચ્છાઓનો વિસ્તાર વિસ્તરતો જાય, મોટો થતો જાય. એટલે મિત્રો તો વધવાના હશે તો વધશે, પણ શત્રુઓ વધતા જાય. કારણ કે જે મારી પાસે નથી અને બીજા પાસે છે, તો જેની પાસે છે એની પાસેથી મારે મેળવી લેવું છે, માટે એ મારો શત્રુ છે. આ વધતા જાય. અને અહંકાર એને શું કહે કે અસૌ મયાહત શત્રુ, આપણે 14મા શ્લોક ઉપર છીએ. અસૌ મયાહત શત્રુ હનિષ્યે ચાપરાનપિ ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. જો તમે અહમ અહમ અહમ હું, અમુક વ્યક્તિ સાથે દુશ્મનાવટ છે, એ મારા કરતા અલગ વર્તે છે, એ મારા હાથ નીચે નથી, મારી સત્તામાં નથી, તો એને હનિષ્ય, એને મારી નાખી, એ મારો શત્રુ. મારી સામે કોઈ બોલી શકે જ નહીં, મારી સામે કોઈ ઉભો રહી શકે જ નહીં. એટલે અસૌ મયા હત શત્રુ, આ શત્રુ હતો એને મેં માર્યો, આને ખતમ કરીશ. હનિષ્યે ચા પરાનપી, અને બીજા પણ જે લોકો મારા વિરોધમાં ઉભા હશે તે બધાને હું ખતમ કરી નાખીશ. હનિષ્યે હું કરીશ, પાછું એમાં આવે તો હું જ. હનિષ્યે મેં માર્યા, હું મારીશ શત્રુઓને. આ બધા મારા શત્રુઓ છે, અને મિત્ર કે તો પણ એમાં મારા આવે, હું આવે. આ મારા મિત્ર છે, આ મારા શત્રુ છે, હું બળવાન છું, જે કઈ છે તે હું જ છું. અસૌ મયા હત શત્રુ હનિષ્યે ચા પરાનપિ, આટલા શત્રુઓને મેં મારી નાખ્યા, અને બીજા પણ જો શત્રુત્વ કરતા રહેશે, જો મારી સાથે દુશ્મનાવટ કરતા રહેશે, તો એ બીજાઓને પણ હું મારીશ, ખતમ કરી નાખીશ. હું કરીશ. કોઈ બીજો એવું કામ કરનાર છે એમ હું નહીં માનું. એનો અહંકાર કેટલો મોટો થઈ ગયો, ધીમે ધીમે કરતા કેટલો મોટો થઈ ગયો કે એ એમ કહે છે કે ઈશ્વરો હમ, હું જ ઈશ્વર છું, મારા સિવાય બીજો વળી ભગવાન કેવો, હું જ ઈશ્વર છું. ભજન કરવું હોય તો મારું ભજન કર, ભક્તિ કરવી હોય તો મારી ભક્તિ કર, અહમ ઈશ્વર, ઈશ્વર ભગવાન પરમેશ્વર તું જેને કહે છે તે તો હું છું, મારા સિવાય વળી બીજો ઈશ્વર કેવો. હું તારું એ કરું, હું તારું એને પાડું, હું તારું એને ઉદ્ધારું, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર બીશ્વર છે નહીં. અહમ ઈશ્વર, હું જ ઈશ્વર છું, એટલે હું જ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. મને પૂછીને કરો. આવા અનેક ઉદાહરણો આપણને ઇતિહાસમાં મળશે કે જેનો અહંકાર મોટો ને મોટો થતો જાય, અને એ અહંકાર એને ત્યાં સુધી માનવા પ્રેરે કે ઈશ્વર નામનું તત્વ દુનિયામાં છે જ નહીં, જો હોય તો તે મારા સિવાય બીજું નથી, હું જ છું. અને એટલા માટે દુનિયાના જેટલા પણ પદાર્થો છે એ પદાર્થો મારા ઉપભોગ માટે છે. અહમ ભોગી, દુનિયામાં જેટલી સારી વસ્તુઓ મને લાગે
એ બધી મારા ઉપર ભોગ માટે પેદા

નથી છે, જો કોકના હાથમાં હોય તો એને પડાઈ લેવાની, છીનવી લેવાની. અહમ ભોગી, કારણ કે અહમ ઈશ્વર, હું ઈશ્વર છું, હું સર્વસત્તાધીશ છું, અને એમ હોવાને કારણે દુનિયામાં સર્જાયેલી બધી જ વસ્તુઓ મારા ઉપભોગને માટે સર્જાઈ છે. અને હું કે મારું, એમ જે વખતે માણસ કહેતો હોય ત્યારે એનું શરીર, એનાથી વધારે શું, મારા ઉપભોગને માટે સર્જાયેલી છે. એટલે ઉપભોગ્ય વસ્તુઓ નું જે ચક્ર હોય એના કેન્દ્રમાં તો હું જ છું. ઈશ્વરો હમ અહમ ભોગી, ઉપરા ઉપરી બે વખત અહમ લખ્યો છે. સિદ્ધો હમ, હું સિદ્ધ છું, એટલે દુનિયાની બધી સિદ્ધિઓ મારી પાસે છે, બીજા કોની પાસે છે? હું ધારું તે કરી શકું, એનો અર્થ કે બધી સિદ્ધિઓનો સ્વામી છું. બધી સિદ્ધિઓ તમે ગણાવતા હશો તો અણીમાન લઘીમાન બધી સિદ્ધિઓ જે હોય છે, હું ધારું ત્યારે ધારું તે કરી શકું. આજે અહીંયા બેઠો છું, આવતીકાલે હું ઓસ્ટ્રેલિયામાં હોઈ શકું, પરમ દિવસે હું અમેરિકામાં હોઈ શકું, કારણ કે મારી પાસે ધન છે, વૈભવ છે, દોલત છે, એનો ઉપયોગ કરીને હું સીધું ચાર્ટર્ડ પ્લેન કરીને પહોંચી જઉં. ચલો ને, એક વસ્તુ જે મારે ખાવી પીવી છે અહીંયા નથી, જ્યાં હોય ત્યાંથી હું મંગાવી શકું એમ છું. આ એક પ્રકારનો અહંકાર, જેમ જેમ એને બધું પ્રાપ્ત થતું જાય, જેમ જેમ એનો અહંકાર સંતોષાતો જાય, તેમ તેમ એનો અસંતોષ વધતો જાય, અને વધતો જઈને એના અહંકારને એટલો મોટો કરી નાખે કે એને લાગે કે બધું જ મારા માટે છે, બીજા કોઈના માટે નથી. ઈશ્વર વળી બીજો કયો? આપણે ઉદાહરણો જોયા છે બધા, આસુરી ઉદાહરણો ઘણા પુરાણોમાં મળે, પણ પુરાણોના આસુરી ઉદાહરણોને બાદ કરીએ તો પણ આપણા જગતના વ્યવહારની અંદર પણ આપણે એવા લોકોને જોઈશું કે જેમનો અહંકાર આટલો મોટો થઈ ગયો કે હું તારું તે કરું, મારાથી મોટો કોણ. આપણા અત્યારના નજીકના ઇતિહાસમાં આપણે આવા લોકોને જોઈ શકીશું કે જે લોકોએ પોતાનો વ્યક્તિગત અહંકાર એટલો મોટો બનાવી દીધો, અને મોટો રાતોરાત નથી બનતો, ધીમે ધીમે ધીમે ધીમે બધું સંતોષાતું જાય, એમ અસંતોષ વકરતો જાય, અને આખા બ્રહ્માંડ ઉપર જાણે કે પોતે શાસન કરવા સર્જાયો હોય એટલો બધો અહંકાર એનામાં વ્યાપી જાય. એટલે એક એક ઈશ્વરો હમ અહમ ભોગી અહમ સિદ્ધ, સિદ્ધ પણ હું છું, બલવાન હું છું, અને સુખી હું છું. હું બળવાન છું, મારા બળને કોઈ પહોંચી ના વળે, મારી તાકાત એટલે ભીમને તાકાત નું અભિમાન આવી ગયું તે હનુમાનજીએ ઉતારી નાખ્યું હતું. ભીમને એમ હતું કે મને બહુ, મારામાં બહુ બળ છે. હનુમાનજીએ ખાલી એક પૂંછડું રસ્તા વચ્ચે મૂક્યું ને કહ્યું, ઉપાડીને મૂક એક બાજુ. પછી ભીમને ખબર પડી કે આ અભિમાન ખોટું છે, મારા હાથમાં તો કશું જ નથી, હું કોણ. પણ પેલો જે આસુરી વૃત્તિથી ઘેરાયેલો માણસ છે એને તો એમ જ છે કે બળવાન હોય કોઈ તો એ હું છું, મારા બળને કોઈ ના પહોંચી શકે. બળ એટલે શારીરિક બળ નથી તો ધનનું બળ છે, ધનનું બળ નથી તો સત્તાનું બળ છે, સત્તાનું બળ નથી તો સૈન્યનું બળ છે. ધનથી ખરીદાય એવી બધી વસ્તુઓ વડે હું બળને ખરીદી શકું છું, એટલે હું બળવાન છું. મારી પાસે બે જણને મારવાની તાકાત નથી તો હું બે પહેલવાનોને મારા એસ્કોર્ટ તરીકે રાખું છું, મારો એને કહીશ, કારણ કે એ ખરીદાયેલો દાસ છે. જેમ હું કહીશ એમ એને કરવું પડશે,
પણ હું કહીશ એમ એક

જે કરે છે એ પણ હું કરું છું, તો બળવાન પણ હું છું, બધી રીતે બળવાન, ધનથી, તનથી, વિદ્યાથી, અને એટલા માટે દુનિયામાં મને એકલાને સુખી થવાનો અધિકાર છે. બીજા સુખી થતા હોય તો ચોથાય, પણ પહેલો હું દુનિયાના બધા સુખ ભોગવવાનો મને અધિકાર છે. આજે દુનિયાના બધા સુખ જે છે એ સુખ તો ક્ષણિક છે, પણ એ વાત એના પોતાના ભેજામાં ઉતરતી નથી. કારણ કે આસુરી સંપત્તિએ જે અહંકાર ઉભો કર્યો છે એ અહંકાર એને એવું માનવા નહીં દે. એને તો સુખ, એની શોધ અને સુખ નો અધિકાર ફક્ત અને ફક્ત મારો છે એવું એ માનતો થઈ જાય છે. એટલે આ આસુરી વૃત્તિ વાળો માણસ બીજાની પાસેથી પડાવી લેવું, પોતાની પાસે ભેગું કરવું, જરૂર પડે તો ન્યાયથી, જરૂર પડે તો અન્યાયથી, અને એમ કરતા કરતા કરતા એટલા બળવાન થવું કે એમ કહી શકે કે ઈશ્વર બીજો કોઈ છે જ નહીં મારા સિવાય, હું જ ઈશ્વર છું. અને દાખલાઓ છે તો વાતા છે કે એની અંદર આ અભિમાન મિથ્યા વધતું વધતું વધતું વધતું આટલા સુધી જાય છે. એને કારણે આની આ જ વાત 15મા શ્લોકમાં એ કહે છે, આડ્યો અભિજન અભિજનવાન અસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામી મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. આ અસુરી વૃત્તિ વાળા મનુષ્યો કેવા થઈ જાય છે અંતતો ગતવા? અંતતો ગતવા કહે છે કે ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ, એમના મન ઉપર, એમના ચિત્ત ઉપર અજ્ઞાનનું એવું ગાઢ આવરણ આવી ગયું હોય છે કે એ વિમોહિત મૂઢ થઈ ગયેલા હોય છે. અજ્ઞાનના મોહથી મોહિત, મોહિત શબ્દ નથી વાપર્યો, વિમોહિત કહ્યું છે, વિશેષ સંપૂર્ણપણે જ્ઞાનનું લવ પણ જેમની અંદર ના હોય એવા ક્રમે ક્રમે થઈ જાય છે. પહેલા પગલે પગથિયા નથી થતા, ક્રમે ક્રમે થાય છે. કારણ કે એની પાસે થોડી તો દૈવી સંપત્તિ હોય, એ બધીનો નાશ થાય ત્યારે સંપૂર્ણપણે એવો થઈ જાય. એમ સમજે કે આઢ્યો હમ, હું આઢ્ય છું. આઢ્ય એટલે જેની પાસે સંપત્તિ ધન ખૂબ હોય એને ધનાઢ્ય કહેવાય. પણ ધન સિવાયની સંપત્તિઓ પણ હોય, ધારો કે એ એમ માને કે હું ગુણાઢ્ય છું, ગુણો મારામાં જ છે. યસ્ય અસ્તિ વિત્તમ સ જનક કુલિનઃ સ એવ વક્તા. પોતે એમ માને કે મારી પાસે બધું જ છે, શું નથી. ધન કે સત્તા આવી ગઈ એટલે એમ એમ માને કે ગુણ પણ મારામાં જ છે, એટલે એ જ ધનાઢ્ય, એ જ ગુણાઢ્ય, એ જ સત્તાઢ્ય, એની આઢ્યતા ગણી. અને ધન તો એવી વસ્તુ છે કે ઉપનિષદોએ એમ કહેવું પડ્યું કે હિરણ્યેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ, સત્યનું મોં પણ સોનાના વાસણ વડે ઢંકાઈ ગયેલું છે. સોનું ધન, પૈસા, એને કારણે આવતો મદ પણ એ હોય અઢ્યતા. એટલે બધું પોતાનામાં છે એમ જ માનવામાં માનવાનું. નાણા વિના નાથીઓ, નાણે નાથા લાલ. પૈસા આવે, સંપત્તિ આવે, સત્તા આવે, એની સાથે આ અહંકાર પણ આવે કે આ ઢ્યો હમ, હું જ ધનાઢ્ય છું, હું જ સારો વક્તા છું. ક્યાંય જવાનું હોય તો એવા માણસ, દરપિષ્ટ માણસને ખુરશીમાં બેસાડવાનું.

એ જ વક્તા સારું, એના કરતા જે તે વિષયના વધારે નિષ્ણાતો હોય તો પણ હાજી બરોબર આપે કહ્યું એમ જ હોય. એટલે અપેક્ષિત ગુણો બધા એનામાં જ હોય. સંગીતની સભામાં જાય તો એમ કે મને સંગીત આવડે છે. આઢ્યોહમ, હું આઢ્ય છું, હું જ કુલીન છું. કુળની વાત કરવાની હોય તો કુલીનતા, એનો આધાર પણ આજ અસુરી મનોવૃત્તિને કારણે પેદા થયેલો અભિમાન અહંકાર એ જ એને પોતાને કુલીન તરીકે ઓળખાવે. બીજા મોટા કુળની વાત ના કરશું, હું છું ને હું જ કુલીન. કોન્યોસ્તિ સદૃશો મયા, મારા જેવો બીજો કોઈ છે નથી. કહા અન્ય અસ્તિ સદૃશો મયા, મારા સમાન બીજો કોઈ આ દુનિયામાં હોઈ શકે જ નહીં. હું મહાન, હું મોટો, મુજને સૌ પૂજે. મારા સિવાય બીજો કોણ છે મને પૂછો, હું જવાબ આપીશ. કારણ કે હું ફૂલાઈને ફાળકો થઈ ગયેલો છું. મારી પાસે ધન આવ્યું એની સાથે આ બધું ખેંચાઈને આવી જ ગયું છે. આવું કોણ માને છે? આસુરી વૃત્તિના માણસો માને છે. બાકી જેમની પાસે બધું ન હોય પણ ગુણ હોય તો એ માણસ એમ જ કહેવાનો કે મારે કઈ કોઈની પાસે દૈન્ય રાખવાની જરૂર નથી. એનો અહંકાર મોટો ના થાય, એને સંતોષ હોય બધે. તો કોન્યોસ્તિ સદૃશો મયા, મારા જેવો બીજો કોણ હોઈ શકે? યક્ષીએ, હું યજ્ઞ કરીશ. આપણે કોઈ મોટો યજ્ઞ કરવો હોય, સીધે સીધો હોમ યજ્ઞ કરવો હોય કે બીજા અનેક પ્રકારના યજ્ઞો અત્યારે જ્ઞાન યજ્ઞો પણ ચાલે છે, એવો કોઈ યજ્ઞ કરવો હોય, શ્રમ યજ્ઞ કરવો હોય, સ્વચ્છતાનો યજ્ઞ કરવો હોય, કોઈ પણ ઉત્તમ કામ કરવું હોય અને પોતાનું કંઈક સમાજ માટે દાનમાં આપવાની વૃત્તિ પેદા થઈ હોય, પણ આ અહંકારી માણસની પાસે આપણે જઈને કહીએ કે ભાઈ અમુક પ્રકારનો યજ્ઞ કરવો છે, હું કરીશ ને, દાન લેવા એની પાસે જવું પડે. એ એમ કે અહમ યક્ષીએ, હું યજ્ઞો કરીશ. મોટા મોટા યજ્ઞ કરવા છે, મારે યજ્ઞ કરવા છે, હું પહેલું આવીને ઉભું રહે, અને ત્યારે એ યજ્ઞ યજ્ઞ જ ન કહેવાય, ક્રિયાકાંડ થયો પણ યજ્ઞ ના થયો. કારણ કે બાકીના બધાને એ ગુલામ જ સમજે છે. જો કર્મ કરાવવા માટે વિદ્વાનો બેઠા હોય તો એ વિદ્વાનો એના પૈસેથી ખરીદાયેલા દાસ છે. એમ કહે છે કે હું યજ્ઞ કરું છું. જુઓ, સરસ સમજવાની વાત છે કે યજ્ઞ એ તો આમ તો સારું કર્મ છે, યજ્ઞ કરવા જોઈએ. આપણી આખી સંસ્કૃતિ યજ્ઞ સંસ્કૃતિ છે. પણ યજ્ઞ કરતી વખતે પણ જો એનો અહંકાર ત્યાં ઉભો હોય તો એ યજ્ઞ યજ્ઞ રહેતો નથી, કેવળ કર્મકાંડ થઈ જાય છે, ક્રિયાકાંડ. કર્મકાંડ એ જરા સારો શબ્દ છે. મિકેનિકલી થાય બધું. સારું કર્મ પણ, સારું કર્મ પણ અહંકાર પૂર્વક થાય. આસુરી માણસ કહે છે કે કેમ હું કરું, યજ્ઞ કરું. કોણ યજ્ઞ કરશે? તો કે હું. કોણ દાન કરશે? તો કે હું. અહમ દાની દાસ્યામી, હું દાન કરીશ, મહાન દાન દાતા. શું જોઈએ છે? માગો, તમે માગો તે હું આપીશ. આ અહંકાર ઉભો થયો તે ઘડીએ એના દાનનું મૂલ્ય ગયું.

0: દાનની સાથે અહંકાર ના રહે, ના રહેવો જોઈએ. વિનમ્રતા પૂર્વક દાન આપવાની જો ક્ષમતા હોય તો બરોબર છે. સામાન્ય રીતે એવું બને છે કે આપણે કહેતા હોઈએ છીએ કે હંમેશા આપનારનો હાથ ઉપર હોય. જે દિવસે આપનારનો હાથ ઉપર ના રહે અને તમે જો મારા પાસેથી કંઈક લેશો તો એ મારા ઉપર મોટો ઉપકાર થશે એવી ભાવના પેદા થાય તો એ દાન થયું કહેવાય. કશ્યાર્થ કલશે નકો મૃગયતે વાસો. સ્વપ્નવાસો ઉત્તમ નાટકની શરૂઆતમાં જ રાજકુંવરી આવીને એના મંત્રી દ્વારા જાહેરાત કરાવે છે કે ભાઈ, તમારામાંથી કોઈને કોઈ વસ્તુની જરૂર હોય તો મહેરબાની કરીને માગી લો. જો તમે એની પાસેથી કશું લેશો તો તમારી મોટી મહેરબાની થશે. આપનાર આપીને કૃતજ્ઞ થાય. તમારો ઉપકાર છે કે તમે મારી પાસે લેવાને મને યોગ્ય ગણ્યો, હું ધન્ય થઈ ગયો. મારે તો બધું આપી જ દેવાનું હતું. પણ પેલો અહંકારી માણસ તો એમ સમજે કે હું દાતા, દાસ્યામી, હું આપું છું. અને આપણે પણ મોટા મોટા પ્રસંગો યોજીને દાતાઓનું સન્માન કરીએ, પૂજન કરીએ. તો પેલા ને એમ થાય છે કે હું જ દાસ્યામી, હું આપનાર, હું આપીશ, મોદીશીએ, હું મોદ કરીશ, આનંદ કરીશ, આ બધું હું કરીશ એવું માનનારું આપણે આગળ શરૂઆતમાં જોઈએ. ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ. એવા અજ્ઞાનને કારણે અત્યંત મોહિત થયેલા હોય છે કોણ? આસુરી પ્રકૃતિ વાળા માણસો. આ આસુરી પ્રકૃતિ વાળા માણસોનું શું થાય આપણે એ હવે જોવાના છીએ. અત્યારે આસુરી પ્રકૃતિ વાળા માણસોની મનોવૃત્તિ કેવી હોય એ આપણે છેલ્લા કેટલાક શ્લોકોમાં જોયું છે. હવે આપણે આગળ વધીશું ત્યારે 16મા શ્લોકથી આગળ વધવાના છીએ. ત્યાં સુધી આપણે થોડો વિરામ લઈએ અને ફરી મળીએ. ત્યાં સુધી ચિંતન કરીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88.

બોલે એક વાર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

आंगनबाड़ी है हमारी जिम्मेदारी।

हेलो आवाज बेसलाइन 90.4 एफएम रेडियो बालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केडवरी मंडल संचालित कम्युनिटी रेडियो स्टेशन आ शहर नी પોતાની ઓળખ આ શહેર ની પોતાનું ટેલેન્ટ યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 એફએમ કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો બાલનપુર સાંભળતા રહો મસ્ત રહો ખુશ રહો 90.4 FM.

紹介でしょ。

ક્યાંને એવું પણ લાગે છે. સહેજે પણ નહીં. દુઃખને સમયે એકમેકની મદદ કરવી એ તો આપણી નૈતિક ફરજ છે. વળી પણ એક ઊંડો ભય તેમના મનમાં ઊભો થયો હતો ખરો. આજથી 20 વર્ષ પછી જ્યારે માનસી પણ એક યુવતી બની જશે ત્યારે તે પણ શું આવી જ થઈ જશે? મનના દુઃખનો સ્ત્રોત બની જશે? પણ સમય જ આ વાતનો ઉત્તર આપી શકે એમ હતો. શ્યામ રાધાકૃષ્ણ ભાઈ સાથે ગંભીર વાતો કરી રહ્યો હતો અને એ પણ બધી હકીકત જાણી ચૂક્યો હતો. એક વખત કોઈ કામને અંગે કેલિફોર્નિયાથી ગયો હતો અને સાન ફ્રાન્સિસ્કોના એક રેસ્ટોરન્ટમાં પોતાના કામના સાથીદાર સાથે બેઠો હતો ત્યારે તેમના ટેબલ પર વેઇટ્રેસ આવી

કશું બોલ્યો ન હતો, પણ પછીથી તે એકલો જ રેસ્ટોરન્ટમાં ગયો અને શમાને કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે, હું કામકાજના સમય પછી તમને પીઝા હટમાં મળીશ, ઓકે? એમ કહીને શમા તો પાછી ચાલી ગઈ. શ્યામ જોતો રહ્યો. જે નાની બાળાને તે ઘણા વખતથી ઓળખતો હતો તેનો અંશ પણ આ આત્મવિશ્વાસ ધરાવતી અને મુખના હાવભાવમાં સહેજે ફેરફાર ન કરતી છોકરીમાં શ્યામને વર્તાયો ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અડધા કલાક પછી સ્ત્રી પુરુષના એક સરખા ગણવેશને બદલીને શમાએ પોતાના કપડાં પહેર્યા અને પીઝા હટ પર પહોંચી. સવારથી સાંજ સુધી કામ કરતી હતી તેથી તે ખૂબ થાકેલી જણાઈ આવતી હતી અને તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ પણ બાજ્યા હતા. શ્યામે તેને નાનપણથી જોઈ હતી. આજ સુધી તેને રંગીન ફ્રોકમાં એક સરસ બાળા તરીકે જોતો આવ્યો હતો. વળી તેના જ લગ્નના રિસેપ્શનમાં પણ નવવધુના શણગાર કરીને અમેરિકામાં જ તેણે તેને જોઈ હતી. તે ખૂબ જ સરસ લાગતી હતી. રેશમી સાડીને ઘરેણામાં ખૂબ શોભતી હતી. અત્યારે એક ડાયવોર્સ પછી એક થકવી નાખતી નોકરી કરતી આ જ છોકરીમાંથી જાણે તાકાત તદ્દન ઓસરી ગઈ. શ્યામે પૂછ્યું, શમા તું અહીં ક્યાં? આ સ્થિતિમાં તારા બાપુ તને જુએ તો તેમને કેવું લાગે એવો તને વિચાર પણ ન આવ્યો? કોકની બોટલમાંથી ચુસ્કી ભરતા શમાએ કહ્યું, અંકલ તમને લાગે છે કે મારા વ્યક્તિગત જીવન વિશે કોઈ પ્રશ્ન કરવાનો તમને કશો અધિકાર છે? શ્યામને આ સીધો પ્રહાર સહેજે વિચલિત કરી ગયો. શમા આગળ બોલી, મને ખબર છે તમે લોકો શું વિચારો છો, બહુ ખબર છે, પણ શું તમે લોકોએ કદી મારો વિચાર કર્યો? આ જ પ્રશ્ન એ હવે જીવનના

કર્યો છે ને બેટા? શામે જવાબ આપ્યો, ના બિલકુલ નથી કર્યો. તમે મમ્મી પપ્પા બધા એક જ રીતે વિચાર કરો છો. તમે હજાર વાર અમેરિકામાં જન્મ લ્યો તો પણ અમેરિકાની જીવનશૈલીના મૂળ પામી નહીં શકો. તમારા મૂળ ભારતમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા છે, ગુજરાતમાં છે, અમદાવાદમાં છે. તમારી આખી માન્યતાઓનું માળખું આ મૂળથી જ ઊભું છે. તમે અહીં પૈસા કમાવા આવશો પણ કદી આ ભૂમિના રહેવાસી બની નહીં શકો. સાચા રહેવાસી કદી નહીં. એક કાગળની ચબરકી તમને આ દેશના નાગરિક જરૂર જાહેર કરે છે, પણ તમારું હૃદય અહીં નથી, તમારો આત્મા પણ અહીં નથી. તમે સાંભળી રહ્યા છો આરજે ઈઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 એફએમ પર ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ બધી વાતો તેણે ઘણી ગરમી અને વ્યાકુળતા સાથે કરી. પહેલાથી ધીમેથી બોલતી અને સહેજ શરમાળ શમા હવે જાણે જીવંત જ્વાળામુખીમાં જાણે પરિવર્તિત થઈ હતી. તમે લોકો હજી ભારતને જ તમારી માતૃભૂમિ માનો છો, પણ હું આ દેશને મારો દેશ ગણું છું. હું અહીં મોટી થઈ અને હું અહીંની જ છું. તમારી પરંપરાગત માન્યતાઓના માપદંડથી તમે મને માપો છો તો વેલ, એ તમારો પ્રશ્ન છે. કોઈ રેસ્ટોરન્ટમાં કામ

તો માનહાનિ થાય છે? હા, ભારતીય દ્રષ્ટિકોણથી કદાચ તેમ થતું હશે, પણ મારા અમેરિકન દ્રષ્ટિકોણથી સહેજે નહીં. મારી એક મિત્ર છે, એના પિતા ન્યુયોર્કમાં મોટા સર્જન છે. તે છોકરી પણ મારા જેવું જ કામ કરે છે. તેમના ઘરમાંથી કોઈ એની નોકરીને નીચી કે ખરાબ ગણતું નથી. તેઓ માને છે કે પોતાનું જીવન કઈ રીતે ગાળવું તે તો નિર્ણય લેવાનો હક તેને પોતાને જ છે. પસંદગીઓ તેણે જ કરવાની છે, કોઈ વચ્ચે પડતું નથી. આનો જવાબ પણ આપણે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

Viva.

કહે છે તે પણ સાચું તો લાગે છે. રાધાકૃષ્ણ ભાઈ યાદોમાં ખોવાયા હતા. શ્યામ મારો અભ્યાસ પૂરો થયો કે તુરંત હું અહીં નહોતો આવી ગયો. ત્યાં સરકારની સંશોધન પ્રયોગશાળામાં મેં થોડો વખત કામ કર્યું અને ઓછા પગાર વિશે સહેજે ચિંતા કરી.

હતો તે વખતે હું ઘરે તો ફક્ત સુવા પૂરતો જ જતો અને હું યુવાન હતો, મારું લોહી ગરમ હતું, એટલે સખત મહેનતથી મેં આખી જિંદગીમાં નહીં કર્યું હોય ને એટલી ત્યાં કરતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. કેમ, અહીં પણ તો તમે ખાસી મહેનત કરી જ રહ્યા છો ને, શ્યામ કહે છે. ઓહ, પણ ત્યારે હું ખરેખર ખૂબ વધારે મહેનત કરતો હતો. મેં બહુ સારા સંશોધનો અને પેપરો લખ્યા, પણ મારા ઉપરીને હું પસંદ ન હતો. મારી જ્ઞાતિને લીધે હોય કે પછી મારી ભાષાને લીધે હોય કે ગમે તે હોય, મને ખબર નથી, પણ તેમને હું ગમતો જ નહીં. ઘણી કોન્ફરન્સોમાં મારા સંશોધન પેપરોનો સ્વીકાર થયો હતો, પણ મારા તે ઉપરી મને પોતાને ત્યાં જઈને એ પેપરો વાંચવા જવાની રજા જ ન આપે, જવા આવવાના પ્રવાસનો ખર્ચ મંજૂર ન કરે. મારી પાસે પણ પૈસા હતા તો નહીં, બહુ વસમું લાગતું. મારા કામમાં રોજ એ રોજની તેમની ટીકા થતી અને મને છેડવામાં આવતો, અપમાનિત પણ કરવામાં આવતો. મને મદદનીશની જરૂર હોવા છતાં તેમણે એવો મદદનીશ નિમ્યો જ નહીં. ખરેખર તેમણે તો મને શેરડીના સંચામાં મૂકેલી શેરડીની જેમ નીચોવીને કામ લીધું, છતાં ત્યાં મેં કામ ચાલુ જ રાખ્યું હતું. જીવનમાં બધાની પાસે આવા પ્રશ્નો.

ખુશી હતી, છતાં પણ તમારા ઉપરી તમને નીચે ઉઈને કામ લેતા હતા, અને એટલે જ પછી અહીં આવવાનું થયું એમ ને? પણ આવ્યા કેવી રીતે? શ્યામે રાધાકૃષ્ણને પૂછ્યું. મને ગુજરાતના કોઈ એક દૂરના ખૂણામાં બદલી કરીને મોકલી આપવામાં આવ્યો, જ્યાં શાળા પણ ન હતી. મારા સંશોધનોનો વિષય પણ મારા વિશિષ્ટ વિષયનો નહોતો રખાયો. હું ખૂબ જ નિરાશ થયો. મારે માટે હવે રસ્તાનો અંત જાણે આવી ચૂક્યો હતો. હું મહેનત કરવા તૈયાર હતો, પણ આ ઓફિસમાંથી રાજકારણી રમતમાં કોઈ મને ટેકો આપનાર મળ્યું નહીં. છતાં આવા ઘણા ગામડાઓમાં પણ ગયો. છેવટે હું મુંબઈ આવ્યો અને એક સંશોધન પેપરને પ્રકાશિત કર્યું. અમેરિકન સંસ્થાના એક હોદ્દેદારે એ પેપર જોયું, પછી તો એણે મને અમેરિકા આવવાની ઓફર આપી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, અને જેના લેખિકા સુધા મૂર્તિ, ગુજરાતીમાં અનુવાદ કરે છે સુધા મહેતાએ. હા, અહીં આવ્યા પછી તમને બહુ મુશ્કેલીઓ ન નડી? શ્યામે પ્રતિપ્રશ્ન પૂછ્યો. મને એક જ મુશ્કેલી હતી, અને એ હતી કે અહીંની આબોહવા. બીજી કશી નહીં. કામમાં તો હું જે માગું તે મળતું. ફંડ, ઉપકરણો, મારા વિષયના બધા ગ્રંથો, મદદનીશ, બધું જ. મને કશાની ખોટ ન પડી. મારી ઉપરી અધિકારી એ પણ મને કશી જ બાબતે હેરાન કરતા નહીં. આજે એ સંસ્થામાં હું ઊંચી પદવીએ પહોંચી શક્યો છું. અમેરિકનોની જેમ હું પણ બીજી કોઈ વસ્તુ કરતાં ક્ષમતાને પ્રાથમિકતા આપું છું, બધી ચીજોથી ઊંચી ગણું છું. તો પછી તમે દુઃખી કેમ જણાવ છો? મને મારા કામ બાબતની કશી જ તકરાર નથી. હું ઘરે આવું ત્યારે જ તકલીફો શરૂ થાય છે. સાવિત્રી હર હંમેશા મારા વિશે વિચાર્યા કરે છે, અને હવે તે મને ભારત પાછા ફરવાનો ખૂબ આગ્રહ કરી રહી છે. પાછો ફરીને હું ત્યાં હવે કરું પણ શું? મારી પાસે ઘણું બધું ધન છે, એ વાત સાચી.

મારું સંશોધનનું કાર્ય છોડીને હું પાછો ભારત કઈ રીતે જાઉં? વળી અમેરિકામાં જ મારા સંશોધન કાર્ય માટે પૂરતા ફંડ છે. વાતનું અનુસંધાન માનીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

એટલી જ તો સારામાં સારા ઇજનેરો ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ ભૂમિ પ્રત્યે આકર્ષણ અનુભવે છે, શ્યામ કહે છે. શ્યામ, આ દેશ બહુ વિચિત્ર છે, જાણે કોઈ કરોડિયાએ ગૂંથેલું રંગીન જાળું. તમે અહીં રહીને કામ કરી શકો, સૌથી વધુ સારી ટેકનોલોજી તમને અહીં મળી જાય અને ઘણા બધા ડોલરો પણ તમે કમાવી શકો. આ બધા વિસ્મયોથી આપણે આકર્ષિત થઈએ, અહીં આવીએ અને પછી ખ્યાલ આવે કે આપણે કરોડિયાના એ જાળમાં ફસાયા છીએ. આપણે પાછા ફરી શકીએ તેમ નથી, કેમ કે પાછા ફરીને જોઈએ તો આપણા વતનમાં આકર્ષે તેવી પરિસ્થિતિ નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ભારતમાં એવી ઘણી બારીઓ છે જેમાંથી આપણને બહાર ફેંકી દેવાનું સરળ બને, પણ એવો એક કે દરવાજો નથી જે આપણને પાછા ફરવા કહેતો હોય, ઘેર પાછા આવવા માટે આપણું સ્વાગત કરતો હોય. તમે કહો છો તે કદાચ સાચું જ છે, એથી જ સ્ટુડન્ટ વિઝા પર આવેલા 99% ભારતીયો પાછા જતા નથી, અહીં જ રહી પડે છે. મોટાભાગના આ વિદ્યાર્થીઓ ખરેખર ઘણા બુદ્ધિશાળી હોય છે. કદાચ આજકાલ થોડા લોકો પાછા ફરવા રાજી થાય છે, કારણ કે કમ્પ્યુટર ક્ષેત્રે સોફ્ટવેરમાં સફળતા મળી શકે તેવી પરિસ્થિતિ ભારતમાં ઊભી થઈ છે. પણ શ્યામ, આપણા દેશમાં શું આપણો કોઈ માન છે?

સાવિત્રીના આગ્રહથી મેં અમદાવાદમાં એક બંગલો બાંધ્યો, અને જ્યારે એ લોકોને ખબર પડી કે હું અમેરિકાથી આવું છું, પંડિતથી માંડીને દરેક જણ મારી પાસે આવે, રસોઈયાથી લઈને કોન્ટ્રાક્ટર સુધીના બધા જ લોકોએ પોતાના મહેનતાણાના રૂપિયા 4 ગણા કરી નાખ્યા. એ લોકોની વાત છોડો, મારા જ ભાઈએ મને કહ્યું, તને શું પ્રોબ્લેમ છે, તો ડોલરમાં કમાય છે ને. પછી એ લોકોને જોઈને જે એ માગે આપી દે ને, આવો અભિગમ જ મને ઘૃણાસ્પદ લાગ્યો છે. જીવનમાં આવું બનતું જ હોય છે. આગળ શું બન્યું માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પોતાનો અનુભવ યાદ કરીને શ્યામે આ વાતનું સમર્થન કર્યું. હા, જે રીતે એ લોકો વાત કરે છે, તમે તો એમ જ માનો કે જાણે ડોલરો અહીં ઝાડ પર ઉભા હશે. એ લોકો એમ નથી સમજતા કે અહીં પણ ધન પ્રાપ્તિ સરળ વાત તો નથી. આપણે બધું જ ગમતું છોડીને, આપણા લોકોને પણ છોડીને અહીં આવવાનું હોય છે. ખૂબ ખરાબ શિયાળો, વાવાઝોડું અને ઉકળતા હવામાનમાં પણ આપણે ખૂબ મહેનત કરતા રહેવું પડે છે. શું ભારતના લોકોને ખબર છે ખરી કે ડોલર મેળવવા આપણે કઈ કેટલી ચીજોનો ત્યાગ કરવો પડતો હોય છે, આપણે શું કિંમત ચૂકવવી પડે છે, તેનો સહેજે કશો ખ્યાલ તેમને હોય છે ખરો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કરતા છે સુધા મહેતા. પોતાની દીકરીથી દૂર થઈને જવાનું દુઃખ, પોતાના સંતાનોનું આ બધી જ મૂલ્ય વ્યવસ્થા પણ ન આપી શકવાની કરણાંતિકા છે. આ બધી ચૂકવણી જો તમે ગણવા બેસો તો જ સમજી શકો કે ડોલર આપણને કેટલો મોંઘો પડે છે. પણ વતનમાં તો આ વાત કોઈ સમજતું જ નથી. તેઓ ફક્ત એટલું જ સમજે છે કે $1 એટલે 40 રૂપિયા. આ વાતથી શ્યામને પણ પોતાના કડવા અનુભવો યાદ આવ્યા. છેલ્લે તે અમદાવાદ આવ્યો હતો ને ત્યારે તે સુરેશે તેણે પહેરેલી ઘડિયાળ વિશે 3-1 વખત ટિપ્પણી કરેલી અને તેણે સાંભળી હતી. ભાઈ, આ તમારી ઘડિયાળ ખરેખર સરસ નવું મોડલ છે શું? શ્યામે જાણી જોઈને આવી વાતોની અવગણના કરી. પણ પછી નીલાબાએ શ્યામને બાજુ પર લઈ જઈને કહ્યું, શ્યામ તું તો ડોલરમાં કમાય છે ખરું ને? આ આપણા કુટુંબનો જમાઈ છે, જો તેને આ ઘડિયાળ જોઈતી હોય.

ત્યારે આપવી જોઈએ. અને આ વાતની ચર્ચાનો કોઈ અંત ના હોય, માણીશું અંતને પણ. વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પા.

સામને સહેજે ગમ્યું ન હતું કે તેની ઘડિયાળ તેને પોતાના જમાઈને પોતાની બહેનના પતિને આપવી પડે, પણ માતાને તે કઈ રીતે ના પાડી શકે? જો તે ગુસ્સે ભરાશે તો વળી કઈ બીજી જ ધમાલ થઈ પડશે. પોતાના કાંડા પરથી ઘડિયાળનો પટ્ટો છોડીને તેને સુરેશની સામે ધરી દીધી. ખંડાઈથી સુરેશે વિરોધ કર્યો, તમે મને આ શું કામ આપો છો? તે સાથે જ હાથ લંબાવીને તેને ઘડિયાળ લઈ લીધી અને પોતાના કાંડે બાંધી પડી. સંબંધીઓ અને વ્યક્તિત્વ વિશેના આ અલગ પાસાને પણ આપણે સૌ જાણીએ છીએ, પણ એમને આપણે સાથે રાખવા પડે છે. આ વિષય પર આપણે આવતા એપિસોડમાં વધુ વાત કરીશું. સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો. પણ શ્રોતા મિત્રો, આ વાર્તા અને રેડિયો પાલનપુર પર બીજા કયા કાર્યક્રમો તમને ગમે છે એ અભિપ્રાયોને તમારે અમને મોકલી આપવાના છે. તમારા અભિપ્રાય જ અગત્યના છે. તમે કંઈક કહેવા ઈચ્છો છો, કંઈક રજૂઆત કરવા ઈચ્છો છો, તો તમારી વાતોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને ટેક્સ્ટ મેસેજીસથી અમને મોકલી આપો. ચોક્કસથી સમુદાયિક રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થનારી આ તમામ વાતો તમને સ્પર્શે એ જરૂરી છે, અને તમે મોકલેલી વાતોને પણ સ્ક્રીનિંગ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું. આ માટે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ફેસબુક, એક્સ, યુટ્યુબ અને ઈમેલથી અમારો સંપર્ક કરી શકો છો. રેડિયો પાલનપુર @gmail.com અને બાકીના માધ્યમો પર રેડિયો પાલનપુર લખશો એટલે અમારી લિંક ચેનલ મળી જશે. 95 12 99 66 88 અમારો વોટ્સએપ નંબર છે. યાદ રાખજો, વોટ્સએપ નંબર જ્યાં માત્ર ને માત્ર તમારે ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારી રેકોર્ડ કરેલી વાતને જે ઓડિયો ફાઇલ છે એને મોકલી આપવાની છે. કોલ આ નંબર પર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારા રેડિયો સ્ટેશનની મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર જઈ રેડિયો પાલનપુર લખીને તમે ડાઉનલોડ કરો. યાદ રાખજો, સોશિયલ મીડિયાના એકાઉન્ટ

અગત્યનો છે. આ સાથે તમે ઓનલાઈન અને રેડિયો ગાર્ડન વેબસાઇટ પર જઈ અને ત્યાં અમારા સ્ટેશનને કેન્દ્રિત કરી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળી અને સંભળાવી શકો છો. તો ફરી મળીશું.

झंकीने सांझ पड़े जो द्वार का।

0: पर कूद कर चढ़ गए। अब मट्टू भाई को कहां ताब थी, उन्होंने भी एक छलांग लगाई और झूले पर सवार हो गए। चट्टू भाई बोले,
1: भैया टिल्लू, खिल्लू और जग्गू मग्गू को भी बुला लाएं।
0: मट्टू बोले,
2: हाँ हाँ जरूर।
0: दोनों उतरे और थोड़ी देर में अपने साथ फौज की फौज ले आए।
2: देखो ये है वो झूला, मगर अब सूरत क्या हो। अच्छा यूं करें कि दो दो करके बारी बारी झूलें। पहले हम झूलेंगे, हमारा हक पहला है, हमी ने तो इसका पता लगाया है।
0: मगर वो चारों पांचों अकड़ने लगे।
3: वाह साहब वाह, पहले हम झूलेंगे, तुम अपनी बारी ले चुके, और जाने कितना झूल चुके हो।
0: अभी ये बहस हो रही थी कि घड़ी की सुई ठीक 12 के हिंसे पर आ गई। अचानक एक खटके के साथ छोटा दरवाजा खुला, उसमें से एक खूबसूरत सी चिड़िया बाहर आई और बहुत गुस्से से बोली,
2: हाय, ये क्या शरारत, तुमने यहाँ आने की कैसे हिम्मत की, ये मेरा घर है, भाग जाओ।
0: चूहे इस आवाज से ऐसे सहमे कि जिसका जिधर मुंह उठा गिरता पड़ता बुरी तरह भागा।
4: पढ़िए और समझिए,
0: कान लगाना,
4: ध्यान देना,
0: रक्कास,
4: नाचने वाला,
0: ताब,
4: ताकत, बर्दाश्त,
0: हिंसा,
4: नंबर, अदद। इन सवालों के जवाब दीजिए। सवाल नंबर एक,
0: भाई मट्टू खेलते खेलते कहां पहुंचे।
4: सवाल नंबर दो,
0: घड़ी की आवाज कैसी थी।
4: सवाल नंबर तीन,
0: घड़ी के किस हिस्से को मट्टू ने झूला बनाया था।
4: सवाल नंबर चार,
0: चट्टू टिल्लू खिल्लू और मट्टू डर कर क्यों भागे।
5: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
6: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
7: ઘોડો અને સિંહ। ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો। ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે। ઘોડો ઘણો નિરાશ થઈ ગયો। તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું, મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી, જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો, શું આ જ મારી આખી જિંદગીની વફાદારીનું ઈનામ છે। પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો। પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે, જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ। હવે પેલો ઘોડો

0: કર્યું. હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું. જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું, ચાલો. શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે. હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઊઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
0: અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઉભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી. એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો. તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો. એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતાસ્વાગતા કરે છે. ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે. આટલું કરે છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી. તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે. ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે. શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે. તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મિજબાની માટેનો મોટો ઓરડો હતો જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી. શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી. જ્યારે ત્યાં 2 માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને ગુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો. આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું. અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું. પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો. ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ 4 કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે. ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે. જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું. તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે તો આના કરતાં મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે. તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે. આના કરતાં મારી ગામડાની સાદી રોટલી જ સારી. મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે. અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે.

પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ, તે હવે અહીં રહે એમ લાગતું નથી, તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી, જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શું લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર

નથી, ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ભુવનની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ભુવડ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ભુવનની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ભુવડે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું, હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ભુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ભુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ભુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ભુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ભુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ભુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, જ્ઞાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું

0: જઈને મારી આવી દશા કરી હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ઘુવડને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ઘુવડ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ઘુવડ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ઘુવડ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ઘુવડ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ઘુવડ બળી મર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર વાત એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM.
3: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताजा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
4: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
3: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी.

0: ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 66 88 9512 99 66 88. તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोई नो साथ अथवा टेको होय ज, परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: અભી અલવિદા મત કહો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88.

0: ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: કહ દું તુમે ક્યાં ચુપ રહું, દિલ મેં મેરે આજ ક્યા હૈ.
2: ક્યા હૈ?

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વિસાવદર અને સતાધારની વચ્ચે મોણપુરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર. પણ કાળ યવન હામા કહું આફળ દાન અચકાય અને ભેદું કવિ મેકરણ ભળે ઈ કાઠી ભળ કહેવાય. કાળ યવન સામા કહું આફળ તા નો અચકાય. મહાકાળના જડબા જાલીને ઉભા રાખી દઈ હકે અને એક જો કદાચ હાથીના કુંભાથળની મેલ પર કોણી મારી હોય તો હાથીના કુંભાથળને તોડી નાખે અને લોઢાની હાંકળને તણખનાલી જેમ તોડી નાખે. તૃણ જેમ લંગરા બંધ ત્રોડ મધ જરા કંધ નાખે મરોડ. એવા કાઠીકુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયા તું બીજા. પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે, બીજું કઈ છે નહીં. એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના ઉપર નજર છે. પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં, કરવું શું? જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય. કારણ કે દીકરી હોમબાઈ એક જ છે, દીકરો નથી. એટલે ભાયાતોને બધું જમીન મળે. એમાં એક દી વાડીએ નદીને કાંઠે આંબાજીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો હોકો પીવા માટે બેઠા છે. ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે અને સામેથી હાવજ હૂકતો આવે છે. પણ બેલાડ છે, જોડું છે હાવજનું, સિંહ ને સિંહણ છે. બે એટલી મસ્તીમાં હાલે આવે. મેઘાણીભાઈ લખે છે, વનડા વનરો રાજા ગરજે, ગીર કાંઠાનો કેહેરી ગરજે, હૈરાવત કરનો ગોળી હરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાડી માટેલો ગરજે, ક્યાં ક્યાં ગરજે, ડુંગર ના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગિરિયો ને ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે, અને જ્યાં ત્રાણ પડે ત્યાં હાથીના ઝુંડ છે ઈ ધ્રુજવા મંડી જાય. હરિયલ ઘરેનું હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વહીની વાટું નહીં પછી કેહર બચાને કાગડા. બાકી હરિયલ ઘરેનું હોય અને ફળિયામાં ઉતરે નંગનામત જીત મહાવત, જે ગજ શીશ ચડો જ ચડો, બદલા જ ને બુટ બિલોરી તણો, જન જન્મ થતા ઈ જડો જ જડો, મરડા જ નહીં મૃતિકા ઘટકો, કુંભકાર જ ઘાટ ગીડો જ ગીડો, દિલ શોધ જીવો દલ પત કહે, જન જાતિ સ્વભાવ પીડો જ પીડો, ઉતરે નંગનામત જીત મહાવત, જે ગજ શીશ ચડો ઈ ચડો. ઘોરમાં છે સિંહણ, ઋતુમાં સિંહણ છે અને બે યુગલ છે. એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે, એકબીજાને ઘડીક ચાટે, ઘડીક બટકા ભરે, ઘડીક હૂકે, ઘડીક ત્રાડું દે. આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને 35 ફૂટ ઊંડી એ નદીની ભેખડની નીચે હાઉસ અને સિંહણનું એ જોડનું છે, એ નીચે ઉતર્યું આંબાજી નદીની માલપા. પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે એ નક્કી કોક મોટું મારણ કરશે. એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું, ભાઈ ધ્યાન રાખજો આજની રાત, કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે, બહુ મોજમાં છે. સિંહ અને સિંહણબે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી, તરસી થયેલી સિંહણ અને એમાં એક જૂડ રે, એ જૂડે સિંહણને પગેથી પકડી ભાઈ. હજી હાવજ એનો સામનો કરે ન કરે, કરે ન કરે એ પહેલા તો સિંહણને તાણી અને જૂડ મગર છે એ સિંહણના ખોળિયાને લઈ, સિંહણે ઘણો જૂડમાંથી છૂટવાનો પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો, નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને જૂડને એણે નજરો નજર જોયું પણ પાણીમાં એની કારી ફાવી નહીં. અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જૂડ છે એ અલોપ થઈ ગયો ઊંડા ગુનામાં. પણ અહીંયા હાઉસ મીંડો જુરવા પોતાની પ્રીતમા ઘડીક પહેલા જે ઉગતા હતા, જે રમતા હતા, જે મસ્તી કરતા હતા એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે, પોતાનું પ્રિય પાત્ર છે. એ સિંહણને જૂડ નજરની સામે લઈ ગયો પણ હાવજ મીંડો જુરવા પ્રહલાદ કરુણા પુકાર.

0: பிள்ளாளுங்க சுரான கால் பிரகட்டவங்க டால வைசாக சுக்ல சௌதஸ் விஷால ரவி கஸ்த ஹோத கத சந்தி கால் தாம்பலோ பாடியான ஜெம் நரசங் பகவான் பிரகட்டோ ஹோய் கடடடு பிரம்மாண்டு கைக்கு சை கடுகத்து கடடு கடடு ஜல் ததி கொச்சலம் தட தர தர தமக்கு தடடு பை பௌதர் கடடு பெயரு சிவ தியான குலம் தட தர சுர தொந்து தடுக்கம் கசுராத்தன் கடடு காசு கட்டு கடடு கண படுத்தடுங்க சுரான் பிரகட்டு கட்டு பந்தன் பிரகட்டு ரூப் நரசிங் பணசி பாவ நரசிங் ગાંડો થયો છે હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે હાવજ મીંડો જુરવા સિંહણના વિજોગમાં જુરવા મીંડ્યો એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને હૂકતો જાય ત્રાડું દેતો જાય સિંહણના વિજોગમાં આજ સિંહ જુરે છે અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે ખાવજ કરશે હું હવે એમાં ત્રણ દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભર્યો જૂડની રાહ જોઈ મારી નજર ની સામે મારી પ્રીતમાને લઈ જાય અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજ ને ગોઠંડું પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું પણ જેવું મગર ઉપર આવ્યું એટલે હાવજે પંજાનો ઘા કરી અને જૂડ મગર છે એ હાવજના પંજાને પકડવા જાય એ પહેલા એક થપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે 10 ફૂટ એમ કહેવાય છે ગુલાળીને ઘા કરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખ્યો પણ ગુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં હાવજને જે બળ થયેલું જે પોતે જોર કરેલું એમાં એની આંખોના બે રતન બારા નીકળી ગયા ને આપો સાબાસ ખાદુળા સાબાસ વનરાજ સાબાસ કેસરી બાપ વનરાજ તો આને કહેવાય વાહ વનરાજ સાબાસ વનરાજ આપો ભલકારા દે છે અને હાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ એમાં આંખોના રતન બાર નીકળી ગયા એ હાવજને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બહાર નીકળી ગયા મગરને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થવા માંડી ને હાવજ બેહી ગયો આપા ભલાય જો સાબાસ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા ગામના માણસો રોકે છે કે આપા કાળની હામાં ડગલા ન ભરાય કે કાળની હામાં ડગલા ભરે આ તો વનરાજ છે ભલા માણસ જોયું નહીં દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે એટલું જોર ન કરે એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ ડગલા માંડ્યા આપણે ધીરા ધીરા ધીરા ધીરા ધીરા ધીરા અને ભલકારા દેતા આવે સાબાસ ખાદુળા સાબાસ વનરાજ ખમા બાપ વીર તો આવાજ હોય ને સુરવીર તો આવાજ હોય ને આનું નામ વનનો રાજા કહેવાય એમ કરતા કરતા હાવજની હામાં ડગલા માંડતો જાય અને આંખમાંથી વેદના જે છે હાવજને વેદનામાં પીડાય છે સિંહ એ સિંહ પીડ્યો છે અને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય કોક એને મીઠપથી પોકારતું હોય એવું હાવજને સમજાવવા માંડ્યું હાવજને પાસે ગયા પહેલાં તો અજાણો હાથ હડ્યો હાવજની કહેવાળીમાં પુહરી લટાળો હાવજ એની કહેવાળીમાં આપાએ હાથ ફેર્યો વનરાજ બાપ તે તો જબરજસ્ત પરાક્રમ કર્યું ખાદુળા આંખના રતન બહાર નીકળી ગયા છે તું વનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો તારી દવા ન કરું જોજો ઘડી કાંયા જ બેહજો હમણાં હું ઔષધિ લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે
1: આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાઉસની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાઉસની કહેવાળીમાં આખા શરીરે મીડા હાથ ફેરવા હાઉસને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે
0: કોઈક મારી ભાળ લેવા આવ્યું છે, કોઈ મારી

લે છે, મારી કોઈ ખંભાળ લે છે. સ્પર્શની પણ એક ભાષા હોય છે. હાવજને આપાનો સ્પર્શ વાલો મીંડો લાગે. બેક દી બે દી અને આપાએ કીધું, વનરાજ બાપ તમને ખૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ઘોઘડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય. હવે હાલો આપણા મહેમાન બનો, આપણી ડેલીએ હાલો. અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદ્ભુત વાર્તા છે. સાવજનો સ્નેહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મીંડો હાલવા ડેલી આવ્યો. એટલે હમભાઈ દીકરી કીધું, બાપુ આ શું, આ તો હાવજ છે. હા મારા બાપ, હમભાઈ નરસંગ આપણો મહેમાન છે, એના માટે ધડકડી ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો. સાહેબ હાવજની પડખે આપાએ ઢોલિયો ઢાળ્યો, ધડકલી હોમભાઈ પાથરી આઈ કાઠીની દીકરી હતી. નિજ પોત સોતે બાલ બાલ ને મેરે ગુણનાથ કે ગાજન ગાવતી થી કહી જ્ઞાન ગીતા સમજાવતી થઈ ભય મોત કા સાવ ભૂલાવતી થી ઈ ઘર અંબિકા થી રાને રન કાલકા થી સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી એક ક્ષત્રિયાણી. હાવજ ને ખબર પડી કે ધડકલી ની માથે બેહી ગયો હાવજ. ઈ 8 દિવસ સુધી આપાએ હાવજ ની ચાકરી કરી, ગામના ભરવાડું માલધોર વાળાને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે, એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો. આપણા મહેમાનને આપણે હાંચવો પડે, આપણો અતિથિ છે એને એવી રીતે હાંચવો પડે. પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી. બીજા 8 થી ગયા માથેથી આપાએ પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે હાવજે સિંહે પહેલી વાર જોયો અને મીંડ્યો પગમાં અળોટવા. આપાનો આભાર માનતો એમ સિંહ છે એ આપાના પગના તળિયા મીંડ્યો છાંટવા. પણ પછી બીજા 8 દિવસ સાવજને ત્યાં રાખ્યો છે અને આપાએ કીધું, વનરાજ હવે આપણે ગામના માલધોરના માલધારીઓને હેરાન ન કરાય, તમે તો વનના રાજા છો, તમે તમારું જાતે મારણ ગોતી લેજો. એક દિવસ મારણ ન આપ્યું, હાવજ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે. આપાને વંડી ઠેકીને રાતે હાવજ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવજ બેસી જાય, હાવજ હુઈ જાય. પછી તો જ્યાં આપો જાય ન્યા હાવજ જાય છે, જ્યાં આપો રે ન્યા હાવજ રે છે. ગામમાં કોઈને કંદડતો નથી, ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈની મારણ કરતો નથી. પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે. પણ ભાયાતુના પેટમાં તેલ રેડાણો છે કે હાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય, હવે કરવું શું. સિંહ હોય ત્યાં સુધી હવે આપાને મરાય નહીં, શું કરવું. એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા 5 જુવાન હામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો. આપાની માથે 4 માણસો ઘા કરવા માટે તરવારું એમ કરી કોટીમાંથી છૂટી કરેલી, એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના. પણ ત્યાં તો મીંડો હુકવા ભાઈ, મીંડો હુકવા હાવજ. એ હાવજ હુકવા માંડી અને 2 જુવાનોને ન્યાનના ચૂંથી નાખ્યા અને બીજા 2-3 જુવાનો હતા એ વંડી ઠીકીને વ્યા ગયા. પણ હાવજ એટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી અને દાદ ચડેલી, એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો. હુકે છે, ત્રાળ દે છે, દુશ્મનના શબને નથી લેવા દેતો. કોણ હાવજ પાસે શબ લેવા માટે જાય. આપાના આંગણામાં 2 શબ 2 લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાસેથી. આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશો નહીં લેવા દે દુશ્મનને, એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા. હાવજ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયાતોની લાશોને લઈ શક્યા. ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો, સિંહે એટલો નેડો રાખ્યો, એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ.

0: जग मुख दंत बचन जग भग भग अंगन जम अंगन जर लगभग जगर
1: तल तल की खबर ले तहारी भूतल चल सत पंथ जन्म सुधर है झटपट मन चैत कपट तज खटपट काल नफट सिर झपट करे द्रग द्रग नहीं तेज देख जब डग मग गंगन पग बग मग मग अलग परम जग जग मुख दंत बचन जब भग भग
0: आपने जमना तेड़ा आवानी राह आपको मिला जो हाउ जोशियालो थी આપા ખાટલે પડ્યા ખાટલેથી ઉભા નથી થઈ એકતા વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક દી જાઉં તો બધાય નહીં પડે પણ જોજો હો મારા બાપ હું આ ખોળિયું ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા અને હાઉજ રહર આહુડે જેણે આપાની વાતો સમજતો હોય હાઉજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારું મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે હાઉજ ન ગયો
1: ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આહુડા પડતો ધીમા ધીમા અવાજે હૂકતો હૂકતો કણસતો કણસતો જાણે એને વેદના થતી હોય કે મારો કોઈક પ્રિય સ્વજન છે મારું કોઈક નજીકનું હગું છે એ આ જન દુનિયા છોડીને વયું જવાનું છે ચોથા દિવસે આપાએ ખોળિયું ખાલી કર્યું સ્મશાન સુધી બધાએ વળાવા ગયા હાવજ પણ ઓશિયાળો થઈ અને સ્મશાન સુધી ગયો ગામના માણસો આપાને અગ્નિદાન દઈને પાછા વળ્યા પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે સ્મશાન નહોતું છોડ્યું અને છેલ્લી વાર આપાની જેની માથે હૂકી અને હાવજ જંગલમાં જતો રહ્યો પછી આજથી સુધી ગુજરી મૌણપરીમાં એ હાવજ દેખાણો નથી આપાની યારે ભાઈબંધી સાવજે આવી રાખી આનું નામ સ્નેહ કહેવાય આ હાવજનો સ્નેહ આ અમર વાર્તા મેઘાણીભાઈની ત્યારે આપણે કહેવું પડે

શ્રોતા મિત્રો, આ લોકગીત અને લોકવાર્તાના કાર્યક્રમનું અનુસંધાન માણીશું આવતીકાલની બપોરની સભામાં. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો? રેડિયો બાલનપુરના ફેસબુક પેજ પર અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. સાથે સાથે ટ્વિટર એકાઉન્ટ પર કે પછી તમે ઇન્સ્ટા પર ડીએમ કરીને પણ પ્રતિભાવ મોકલી શકો છો. આપ સૌના પ્રતિભાવ અમારા માટે અમૂલ્ય છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાથે સાથે માસ્ક પહેરીએ અને પહેરાવાનું પણ રાખીએ. રેડિયો બાલનપુરના માસ્ક નહીં પહેરો તો ટોકીશું અભિયાનમાં પણ જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી

0: ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્તે શ્રોતા મિત્રો, મારો આ વાર્તાલાપ આજે જે હું વાત કરવા જઈ રહ્યો છે જેના રાજીનામાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે અને શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। ભવેનભાઈ કચ્છીએ વિવિધાકુલમમાં શતદલ પૂર્તિમાં બહુ જ સુંદર કિસ્સો રજૂ કર્યો છે, કદાચ તમે વાંચ્યો પણ હશે। ગ્રેજ્યુએટ IIT દિલ્હીથી MBA, IIM બેંગ્લોરથી અને પછી IAS મને મારા દેશની સર્વોત્તમ શિક્ષણ પ્રણાલી મળી। તેણે મને અઘરી પરીક્ષાઓ પાસ કરતા અને મોટી જવાબદારીઓ સંભાળતા શીખવ્યું, પરંતુ તેણે ક્યારેય એ ન શીખવ્યું કે મારા પોતાના મનને શાંત કેવી રીતે રાખવું અથવા એકલતાનો સામનો કેવી રીતે કરવો। આપણે વર્ષો સુધી સિદ્ધિઓ મેળવતા શીખીએ છીએ, પણ ખુશ કેમ રહેવું તે શીખવા માટે એક દિવસ પણ ફાળવતા નથી। આ શબ્દો છે હાલ ભારત સરકારના અમલદારો, સનદી અધિકારીઓ અને શિક્ષણ જગતમાં જેની ચર્ચા થાય છે તેવા દિવ્યા મિત્તલની। પોસ્ટ વાયરલ બની IAS તરીકે 13 વર્ષ ઉદાહરણીય પ્રદાન આપ્યા પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે। તેમણે વાયરલ બનેલી ઉપરોક્ત પોસ્ટ દ્વારા આપણી શિક્ષણ પ્રણાલી પર પણ પ્રશ્નો ખડા કર્યા છે। જ્યારે દેશના તેજસ્વી જૂજ વિદ્યાર્થીઓનું IIT સ્નાતક બનવાનું કે પછી IIM કે સંસ્થામાંથી MBA કે IAS બનવા જેવી એકાદ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું સપનું હોય છે, ત્યારે દિવ્યા મિત્તલે આ ત્રણેયમાં સફળતા મેળવી બતાવી। એટલું જ નહીં, IIM MBA થયા પછી તે લંડનની મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નિમણૂક પામ્યા અને કેટલાક વર્ષો ત્યાં જોબ કર્યા પછી તેને થયું કે મારે મારા દેશમાં બદલાવ લાવવો જરૂરી છે। આ માટે તેને IAS બનવું જરૂરી લાગ્યું, તેથી તે લંડનની તગડા પગારની જોબ છોડીને ભારત આવ્યા, UPSCની પરીક્ષા આપી અને બીજા પ્રયત્નમાં સફળ થયા। 13 વર્ષ ઉત્તર પ્રદેશના અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં આઝાદી પછી પહેલી વખત મળે તેવી સવલતો અપાવી હવે તેમને સ્વેચ્છાએ રાજીનામું આપતા હલચલ મચી છે। ભારતમાં આવી શિરમોર ટ્રિપલ શૈક્ષણિક સિદ્ધિ ધરાવનાર હસ્તી આખી શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવે ત્યારે આત્મમંથન તો કરવું જ પડે કે આપણી શાળાઓ અને યુનિવર્સિટીઓ ફક્ત માર્કશીટ મશીનો તૈયાર કરી રહી છે, સંવેદનશીલ માનવીઓ નહીં। સિસ્ટમ સામે સવાલ, દિવ્યા મિત્તલે ખૂબ સચોટ વાત કરી છે કે આપણે આવર્ત કોષ્ટક એટલે પિરિયોડિક ટેબલ મળે કરી લીધું। આવર્ત કોષ્ટક એટલે તત્વોની ગોઠવણીનું એક કોષ્ટક છે, પિરિયોડિક ટેબલ મળે કરી લીધું અને રસાયણશાસ્ત્રનો વિષય છે, એટલે જુઓ મોઢે કરી લીધું પણ તૂટેલા હૃદયનું રસાયણશાસ્ત્ર કોઈએ ન સમજાવ્યું। આપણી સિસ્ટમમાં જે મુખ્ય બાબતો ખૂટે છે તેના પર નજર ફેંકવી હવે અનિવાર્ય બનતી જાય છે। ભાવનાત્મક નિયમન, ક્રોધ, નિરાશા, અપમાન કે કોઈ સ્વજનના અભિયોગ સામે કેમ ટકી રહેવું તે કોઈ પુસ્તક શીખવતું નથી। સ્કૂલની ચુસ્ત શાંતિને આપણે શિસ્ત માની લઈએ છીએ, વાસ્તવમાં તે બાળકના ભાવનાત્મક અવાજને ઘૂંટવાનું કાવતરું બની જાય છે। ઊંડાણપૂર્વકની વાતચીત, મોટી મોટી નિબંધ કે વક્તૃત્વ સ્પર્ધાઓ જીતનાર યુવા પેઢી કોઈ સાથે સારી રીતે વાતચીત નથી કરી શકતા, કેમ કે તેઓ જુદા જુદા ક્ષેત્રમાં શું બની રહ્યું છે તે ઊંડાણથી જાણતા જ નહીં હોય। સામેની વ્યક્તિ જોડે જોડાવું, કનેક્ટ કઈ રીતે થવું તે જ જાણતા નથી। હેતુ પણ, વાત શું કરવી તે આવડતું નહીં હોય, પોતે માહિતી અને જ્ઞાનથી વંચિત રહે છે। સંવાદ કરવાની શૈલી હશે તો જ કોઈની મૂંઝવણ, વેદના કે ઈચ્છા જાણી શકશો। આવી તાલીમ શિક્ષણમાં નથી સામેલ કરાવતી, ના પાડતા શીખવું। વાસ્તવિક જીવનમાં નેતા, બોસ, સહકર્મી, પરિવારજન કે મિત્ર કંઈક એવું કરવાનું કહે જેનાથી તમે સંમત નથી તો સારી રીતે ના પાડતા આપણને આવડતું નથી। આ કારણે બહુમતી જેવો ન કરવાનું કરે છે તેમાં આપણે પણ સામેલ થઈ જવું પડે છે। કુસંગ વ્યસન પાછળ આ જ પરિબળ જવાબદાર છે। મોટાભાગના અધિકારીઓ યશમેન બનીને જ તેમનો કાર્યકાળ પૂરો કરતા હોય છે, સરવાળે તેનું પ્રદાન કુસેવા જેવું

હોય છે અને અધિકારી કે કર્મચારી આજીવન દોષની લાગણી સાથે જીવન વ્યતીત કરશે. નાણાકીય સાક્ષરતા ગણિતના અટપટા દાખલા ગણાવનાર શિક્ષણ એ નથી શીખવતું કે કમાયા પછી પૈસાનું વ્યવસ્થાપન કેમ કરવું, દેવાના બોધથી કેમ બચવું અને ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાયા વિના આર્થિક સ્વાતંત્ર્ય કેમ જાળવવું. માનસિક સ્વાસ્થ્યનો સ્વીકાર, જ્યારે આખી જિંદગી માત્ર માર્ક્સ પાછળ દોડનાર યુવાન અચાનક સ્પર્ધાત્મક દુનિયાની ભીડમાં એકલો પડે છે ત્યારે તેને ઘેરી લેતી એકલતા ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. આઝાદી પછી પણ આપણે માનસિક સ્વાસ્થ્યને એક વહેમ કે નબળાઈ મળીને ગણીને નજરઅંદાજ કરીએ છીએ. સમાજમાં ઓફિસ ધંધા કે વ્યવસાયમાં તણાવ, મંદી, હલકી માનસિકતા સાથેની આજુબાજુની દુનિયા વધતી જાય છે ત્યારે આત્મવિશ્વાસ અને સ્વસ્થ માણસ કેમ ટકાવી રાખવું અને આવા સંજોગોમાં આપણે કેમ વધવું તે પણ MBA હોય કે IAS થવાથી આવડી નથી જતું. અસલામતીની ભાવના પણ વધતી જાય છે. આપણે ત્યાં અવારનવાર એવા સમાચારો સાંભળવા મળે છે કે કોઈ IIT નો ગોલ્ડ મેડલિસ્ટ કે ટોચની સરકારી સેવાના ઉચ્ચ અધિકારીએ અચાનક રાજીનામું આપી દીધું અને વિદેશ સેટલ થઈ ગયા અથવા આધ્યાત્મિક માર્ગ અપનાવી લીધો. આના પરથી એમ સાબિત થાય છે કે માત્ર ભૌતિક સફળતા, ગાડી, બંગલો અને બેંક બેલેન્સ વ્યક્તિને અંદરથી સંતુષ્ટ કરી શકતી નથી. હતાશાજનક ચિત્ર. આજે ભારતના ટોચના અધિકારીઓ અને યુવા પેઢી એટલા માટે દેશ છોડી રહ્યા છે કે ભારતમાં સિસ્ટમની યંત્રવત લાચારી, સતત કામનું પ્રેશર, આંતરિક ખાલીપો તેમને અંદરથી તોડી નાખે છે. જ્યારે કોઈ ઉચ્ચ પદાધિકારી કે યુવા પેઢી વર્ષો સુધી અવિરત કલાકો કામ કર્યા પછી પણ સિસ્ટમમાં પાયાનો બદલાવ ન લાવી શકે ત્યારે તે લાચારી, ડિપ્રેશન કે બર્નઆઉટમાં પરિણમે છે. તેઓ ભૌતિક રીતે સફળ હોવા છતાં આત્મિક રીતે નિરાશ થઈ જાય છે. દિવ્યા મિત્તલે લગભગ 13 વર્ષ સુધી ભારતીય વહીવટી સેવામાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી. ઉત્તર પ્રદેશના દેવરિયા અને મિર્ઝાપુર જેવા જિલ્લાઓમાં તેમણે કરેલા લોક ઉપયોગી કામો કાર્યો આજે પણ લોકો યાદ કરે છે. વિકલાંગોને સન્માનજનક જીવન અપાવવું, ખેતરો સુધી પાણી પહોંચાડવું અને જમીનના હક્કો અપાવવા જેવા કાર્યો કરીને તેમણે સાબિત કર્યું કે સત્તા માત્ર કાગળો પર સહી કરવાની નથી પણ લોકોના જીવનમાં અજવાળા ફેલાવવાની તક છે. તેઓ કહે છે કે ભારતમાં પ્રત્યેક ફાઇલને કાગળ પરની અરજીઓ નહીં પણ આપણા દેશના નાગરિકોની આજીજી તરીકે નહીં જોવાય ત્યાં સુધી પરિવર્તન લાવવું અઘરું છે. આત્મશોધ જરૂરી. દિવ્યા મિત્તલના અચાનક રાજીનામા સાથેની વિદાયની નોટ વાંચતા સમજાય છે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેમનું પદ અને અંગત મહત્વાકાંક્ષાઓ સંતોષાઈ ચૂકી હતી, પરંતુ એક સરકારી ફાઇલ કે અધિકારીની મર્યાદાઓની પેલે પાર પણ એક વિશાળ દુનિયા છે. ક્યારેક સિસ્ટમની આ ભીડભાડમાં વ્યક્તિ પોતાની જાતને જ ખોઈ બેસે છે. તેમનું રાજીનામું એ કોઈ ભાગાડી વૃત્તિ નથી પરંતુ પોતાની આંતરિક ખુશી, માનસિક શાંતિ અને જીવનના આગામી મોટા સ્વપ્નોને સાકાર કરવાની એક આત્મશોધ છે. તેમણે બતાવી આપ્યું કે પદ છોડ્યા પછી પણ લોકોના દિલમાં જીવી શકાય છે. માત્ર IQ નહીં, આનો ઉકેલ શું હોઈ શકે તે વિચારીએ. શાળાના અભ્યાસક્રમમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સનો સમાવેશ, ગણિત અને વિજ્ઞાન જેટલું જ મહત્વનું ભાવાત્મક બુદ્ધિમત્તા અને માનસિક સ્વાસ્થ્યને આપવું પડશે. બાળકોને નિષ્ફળતા બચાવવાની તાલીમ આપવી પડશે. સ્પર્ધાથી ઉપર ઉઠીને સહયોગની ભાવના, માર્ક્સની સરખામણી કરવાની સંસ્કૃતિ છોડીને દરેક બાળકની અનન્ય ક્ષમતાને સ્વીકારવી પડશે. માતા પિતાની ભૂમિકા. ઘરોમાં માત્ર રિપોર્ટ કાર્ડની ચર્ચા ન થાય પણ બાળક આજે કેવું અનુભવે છે, તેના મનમાં શું ચાલે છે તેની વાતો થાય તેવું મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે. દિવ્યા મિત્તલની આવેદના એ દરેક શિક્ષક ભાઈ અને નીતિ ઘડનારાઓ માટે ચીમકી કે ચેતવણી સમાન છે. શિક્ષણ માત્ર રોજગારી મેળવવાનું સાધન નથી, તેવી જ રીતે જીવન માત્ર કમાણી કે પદનું નામ નથી. જીવન એક ઉત્સવ છે જેનો આનંદ માણવો એ પણ એક કળા છે. હા, આપણે ખરેખર ભારતને વિશ્વગુરુ કે એક સ્વસ્થ રાષ્ટ્ર બનાવવું પડશે તો શાળાઓમાં માત્ર અક્ષરજ્ઞાન નહીં પણ ખુશ રહેવાની કળા, આત્મવિશ્વાસ જેવા ગુણો અને માનસિક સંભવિત પડકારો પર કાબૂ કઈ રીતે મેળવવો તે પણ શીખવવું પડશે. પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થી દેશને સારો એન્જિનિયર કે અધિકારી આપી શકે છે, પરંતુ એક ભાવનાત્મક રીતે સ્વસ્થ અને ખુશહાલ નાગરિક એક સુંદર અને શાંતિપૂર્ણ પરિવાર અને સમાજનું નિર્માણ કરી શકે છે. શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર, શાળાઓમાં લાઈફ સ્કિલ્સ અને મેન્ટલ વેલબિઈંગના વિષયો ફરજિયાત બનવા જોઈએ, જેમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અને નિષ્ફળતા બચાવવાની તાલીમ આપવામાં આવે. પુસ્તકોમાં શીખવાડવામાં આવે છે કે થોમસ એડિસને 1000 નિષ્ફળતાઓ પછી
બલ્બ મેળવ્યો, પરંતુ વાસ્તવિક જીવનમાં વિદ્યાર્થીને કોઈ એવું નથી કહેતું કે તું પરીક્ષામાં કે ઇન્ટરવ્યૂમાં વારંવાર નિષ્ફળ જાય તો પણ આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર પ્રયત્ન

કરતો રહીશ તો સફળ થઈશ, અને કદાચ સફળ ન થાય તો પણ તો એક મૂલ્યવાન વ્યક્તિ જ રહીશ. આવી સુંદર વાત ભવેન કચ્છીએ કરી છે, દરેકને વિચારતા કરી મૂકે એવી અહીં આરામ આપું છું.

0: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદથી આવે છે, હે ને? આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો?
2: હા.
1: અને કેટલા વર્ષોથી આવો છો?
2: 5 વર્ષથી.
1: 5 વર્ષ?
2: હા.
1: કેવું રહ્યું તમારું?
2: બહુ મજા આવી.
1: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું છે?
2: કઈ જ નહીં, બહુ જ મજા આવી.
1: અને જમવાનું જે મેં જોયું કે તમે અહિયાં જ બનાવો છો?
2: અમારે ઘરેથી જ આવું બધું તૈયારી જ રહીએ.
1: કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
2: 180 કિલોમીટર.
1: તમારો કેવો અનુભવ રહ્યો?
2: સરસ,
1: મજા આવી. આનું નામ શું છે?
2: જેનું.
1: કેવું લાગ્યું બેટા?
3: બોલ મારી અંબે, જય અંબે.
1: મજા આવે છે?
3: મજા આવે.
1: એવું, તને મજા આવે? ઓએ, નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. નીકળ કે કઈ પણ બધું સાથે જ લઈને
2: છે, બધું જ.
1: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી અને 15 દિવસ પહેલાથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે જે હમણાં ચાલી રહી છે ને, એ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
4: બહુ સરસ લાગી રહ્યું છે.
1: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
5: હા, અને હું અમેરિકાથી આવી છું આના માટે સ્પેશિયલ.
1: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
5: ફર્સ્ટ ટાઈમ.
1: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
4: પહેલી વાર
1: છે. અને કેવું લાગી રહ્યું છે?
4: બહુ જ મજા આવી છે અમને.
6: અમે 4 તારીખથી નીકળીએ છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
5: ના, અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
1: તમારું કેવો અનુભવ છે?
2: બહુ સરસ.
6: એ તો અમારા ગ્રુપ ના વડીલ છે, એમને ખાસ પૂછો.
5: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
1: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે.
6: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા. બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા. 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
1: બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કે શું આપશો?
6: હવે અમે દર વર્ષે જઈશું.
5: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
1: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે, જય જય અંબે.
0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. તમારું નામ?
7: કપિલાબેન રા.
1: કપિલાબેન, ક્યાંથી આવો?
7: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
1: ભરૂચ જિલ્લાથી? અને મારે એ વાત કેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
7: એ તો માં જ આપે આપણને. માને આશા એ આવ્યા છો, માં જ આપે.
1: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
7: સંઘ છે અમારે. અમારે ખાસા 100-100 જેવા હશે.
1: એવું છે? અને બધા આવે ગબ્બર ચાલે?
7: બધા ધજા ચડાવવા જશે.
1: અને કેટલા વર્ષોથી આવો છો?
7: અમારે આ પહેલું વર્ષ છે, 5 વર્ષ પૂરા થશે.
1: તમારે 5 વર્ષ પૂરા થશે?
7: 5 વર્ષ પૂરા.
1: અને માનતા છે કે?
7: ના, એમ જ માને આશાથી જે માં આપે આપણને.
8: 12 વર્ષ થઈ ગયા.
1: તમને કેટલા?
8: 10-12 વર્ષ.
1: અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
9: 8 વર્ષ થયા.
1: તમે 8 વર્ષથી?

0: છો ખરેખર, કેમ કે ભરૂચ જિલ્લો ને, કેટલું
1: ભરૂચ જિલ્લો
0: ભરૂચ જિલ્લા થી આવે છે, તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી? 400. કેટલા દિવસ થી નીકળ્યા છો? ગબ્બર ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે, પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછું?
1: ચાલતા આવશે. અરે નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: એટલે વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને પાછું કિલોમીટર રિટર્ન આવો છો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને, અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે, જય જય અંબે, જય અંબે.
2: બોલ મારી અંબે, જય જય અંબે, આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળા યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
3: હું જે ખરું હું યુએસ રહું છું, યુએસ થી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
3: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે, અને બીજા સેવા માટે તો અરાઉન્ડ 50 to 55 અરાઉન્ડ છે અમારા.
0: તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
3: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયો હતો, તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે.
0: અનુભવ રહ્યો છે તમારો બધાનો?
4: જબરજસ્ત, મજા આવે છે.
3: ભાઈઓ છે, એ ફર્સ્ટ ટાઈમ છે, અમારા ભાઈ બી ફર્સ્ટ ટાઈમ છે, અને ધીસ ઇઝ મેં પહેલા 22 યર્સ પહેલા 3 યર્સ કરેલા, ફર્સ્ટ યર સેવામાં અને 2 વર્ષ ચાલતો ગયેલો, તેથી પછી આજે 22 વર્ષ પછી પાછો આજે જાઉં છું ચાલતો.
5: અમે સુરતથી 30 કિલો દૂર છે અમારો એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ સુરત થી.
3: બાડોલી છે ને, બાડોલીની પાસે એના ગામ છે, ને એના ગામથી અમે આવ્યા છે.
0: ઓકે, તો અમને કેટલા દિવસ લાગ્યા અહીંયા પહોંચતા?
3: અમને એકચ્યુઅલી દાતા પહોંચતા અમને 18 છે, અમે દાતા પહોંચી જવાના છે, પણ અમારી જોડે અમારું કિચન છે સાથે, અમારી જોડે અમારું બધું છે સાથે, એટલે અમારા સ્ટાફ બી હોય છે અમુક જગ્યાએ, એટલે બધું અમારી જે અમારી ટીમ છે સાથે જ અમારી જોડે.
0: ઓકે, મજા આવી રહી છે.
3: હું જે ખરું હું યુએસ રહું છું, યુએસ થી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: વાહ, અને કોઈ એવો સારો એવો અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
3: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલા, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી અમારે હતું કે ભાઈ મારા અંબાજી પાછું જવું છે, ને આજે માતાજીનો હુકમ છે અને અમે આજે પાછા આવ્યા છે માતાજીનો.
0: બહુ સરસ વાત કહેવાય, ને આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે દરેકના અલગ અલગ અનુભવ હોય છે, ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
6: જય જય અંબે,
0: જય અંબે.
2: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: તો આપણે હમણાં ચરાડા ગામે છીએ, ને અહીંયા સામયુ થાય છે, લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે તો એના વિશે શું જણાવો?
7: લાલડા સંઘનું સામયુ આપ જોઈ રહ્યા છો. થોડીક ક્ષણોની અંદર આ વડલા ઝા નીચે અમે બેઠા છે, આરામ, અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની ભાગોરે છે ને, વરરાજા પહેરવા આવે ને, અને મોટો માણસ હોય ગામના ભાગોરેથી સ્વાગત કરતા, માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશભાઈ ચરાડા, હિતેશ સુથાર, એમની પેઢી 5મી જો અત્યારે સ્વાગત લઈને આવ્યા છે, એટલે સ્વાગત કરે માતાજીનું ઉમરકા પહેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજીનું.
0: જેમ બે, જેમ બે.
2: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું, યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ, ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ, બચ્ચે કો ભી લાયે હો, ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ, ક્યું? માનતા હૈ, માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
8: હમને એસે હી ઘર કી પ્રોબ્લેમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે, માતાજી ને પૂરા કિયા, અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર સે વિસનગર સે આ રહે હો?
0: વિસનગર સે. આપ હો નાસિક સે, લેકિન આપ ચલ કે વિસનગર સે આ રહે હો, તો આપ પહેલી બાર આ રહે હો?
9: નહીં, 10 બાર આ ચુકે કમ સે માતા કે પાસ, કુછ ભી તકલીફ નહીં.
0: અચ્છા, ઓર આપને આંખ મેં પટ્ટી બાંધી હૈ, તો કોઈ દિક્કત હુઈ આપકો?
8: કુછ ભી નહીં દિક્કત, જો પહેલે ભી થી દિક્કત, વો ભી કમ હો ગઈ, બારિશ આયા હૈ, લેકિન હમ ચલના અપના ચાલુ.

0: रखा है।
1: माता जी करे कि आपकी जो भी मनोकामना है वो पूर्ण हो। बोल मारी अम्बे।
0: जय अम्बे।
1: जय अम्बे।
2: जय अम्बे।
1: जय अम्बे।
3: બોલ મારી અંબે જય જય અંબે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM।
1: બોલ મારી અંબે જય જય અંબે।
4: જય જય અંબે।
1: ક્યાંથી આવી રહ્યા છો?
4: અમે અમદાવાદથી આવે છે।
1: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
4: માનતા હતી, બાધા હતી માતાજીની, એ બાધા માટે આવ્યા છે।
1: તમને કોઈ કષ્ટ પડી રહ્યો?
4: કષ્ટ તો છે, માતાજી ના નામ પર બધું ભોગવું છે।
1: એવું છે? અને તમે પહેલી વાર આવ્યા છો કે તમે ભી આવો?
4: ના ના, અમે ભી આવ્યા છીએ।
1: આવો છો? ઓકે। અને ક્યારે નીકળ્યા હતા?
4: અમને આજ 5 વર્ષ થયો।
1: કે માં સૌની મનોકામના પૂર્ણ કરે। બોલ મારી અંબે।
4: જય જય અંબે।
3: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM।
1: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્રમાં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે। આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે। દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
5: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે, અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે। આ બે બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે મારી ભક્તોમાં।
1: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે, તમે ભક્તોને શું અપીલ કરશો?
6: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો।
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે। તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં। બોલ મારી અંબે જય જય અંબે।
3: બોલ મારી અંબે જય જય અંબે। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM।
1: બોલ મારી અંબે જય જય અંબે। અમદાવાદથી આવી રહ્યા છે, 25 વર્ષથી આવે છે
7: અમારી સાથે। અમે લોકો લગભગ 15-17 ભૂદેવ અમદાવાદથી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવથી ભાદરવા સુદ એકમના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવા સુદ આઠમના દિવસે માં ભગવતીના અંબાજી ધામમાં પધારીએ છીએ અને નોમના દિવસે માં ભગવતીનું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે માં ભગવતીને અર્પણ કરીએ છીએ અને માં ભગવતીને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આ આવતી આસોની નવરાત્ર માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર।
8: અમે તો ભગવતીના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી,
7: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ।
1: આ સર્વની મનોકામના પૂર્ણ કરે।

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: ગુલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ, ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદ આનંદ નો પાર નહીં.
1: એવું છે, માનતા છે કે એમ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં, અમને મત
1: ફાવે. કેટલા વર્ષોથી આવો છો?
2: અમારા તો 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
1: બધા આગળ પાછળ છે અડધા? ઓકે. પહેલી વાર આવે છે?
4: હા.
1: હા, કેવું લાગે છે?
4: મસ્ત.
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપી?
3: લગભગ અમારા 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, આનંદ આનંદ. બસ શરીર ના, મારો ઘર પરિવાર ના, બધા સુખ આનંદ આનંદ. આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં, કોઈ કોઈ કહે તો કઈ તકલીફ નહીં, કોઈ માથું નહીં, કોઈ દુખાવા નહીં, કોઈ ફોલી નહીં, કોઈ આનંદ નો માર માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માને ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા, તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે

0: તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: सब भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: હેલો, ધીસ ઇઝ આરજે પ્રિયંકા, અને આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકની ઇન પાલનપુર સ્ટોરીઝ। પાલનપુરમાં આપણે ગત એપિસોડમાં વાત કરતા હતા મુગલોના શાસનની, અને આજે આ એપિસોડમાં આપણે વાત કરવાના છે એ સમયની કે જ્યારે પાલનપુરમાં અંગ્રેજો આવ્યા છે। હા, પાલનપુરમાં અંગ્રેજોની આવન જાવન શરૂ થઈ ગઈ છે, અને કેવો છે પાલનપુર અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ, ચાલો શરૂઆત કરીએ। પાલનપુર તાબાના મુલકમાં અંધેર અને અવ્યવસ્થા સર્જાયાનું જણાવી અંગ્રેજ સરકારે ઈસવીસન 1870માં પાલનપુર એજન્સીનું બંધારણ તૈયાર કરી કેપ્ટન માઇલ્સને પાલનપુર એજન્સીના પોલિટિકલ સુપરિન્ટેન્ડન્ટ નિમ્યા। ઈસવીસન 1819માં બીજા 10 સંસ્થાનો રાધનપુર, થરાદ અને વાવ સંસ્થાન, વારાહી, સાંતલપુર, દિયોદર અને કાંકરેજ, થાણું, ભોરોલ, જાગીર અને થરા તથા તેરવાડા તાલુકો તેમની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા। રાજકારભાર ચલાવવાની અનુકૂળતા ખાતર કાંકરેજ જિલ્લો પાલનપુરની નજીક હોવાથી ઈસવીસન 1844માં તેને મહીકાઠા એજન્સીના તાબામાંથી કાઢી પાલનપુરની હકુમતમાં મૂકવામાં આવ્યું। એજન્સીના સમયમાં પાલનપુર સૌથી મોટું શહેર હતું। પાલનપુર રાજ્યનું ક્ષેત્રફળ 1765.91 ચોરસ માઇલ હતું। પાલનપુર સંસ્થા રાજ્યમાં ધાણાધાર, ડીસા અને ધાનેરા એમ 3 વિભાગ હતા। એ ઉપરાંત આબુ પર્વતથી ગાયકવાડના પાટણ પરગણા સુધી પૂર્વે પશ્ચિમે 60 માઇલના વિસ્તારમાં એ આવેલું, તેની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વે સિરોહી અને દાંતા આવેલા હતા। કેવું કરે છે અંગ્રેજો પાલનપુરમાં રાજ, જાણીએ આ નાનકડા વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।
3: I hate

પાલનપુર એજન્સીના તાબામાં 1341 પોલીસ હતી, જેનો વાર્ષિક ખર્ચ ₹2,37,574 હતો. પાલનપુર એજન્સીમાં 4 કન્યાશાળા મળી છોકરાઓની 91 નિશાળ હતી. તેમાં 39 છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે સમયે પાલનપુર એજન્સીમાં વડગામ કોર્ટ, ડીસા કોર્ટ, ધાનેરા કોર્ટ, ગઢ કોર્ટ, બાપલા કોર્ટ ઉપરાંત પહેલા વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટ, સ્મોલ કોસ કોર્ટ, સર ન્યાયાધીશની કોર્ટ અને છેલ્લી અપીલ સાંભળવાવાળા હજુરની કોર્ટ કામ કરતી. 16 વર્ષની ઉંમરે દિવાન ફતેહ ખાને પાલનપુરની ગાદીમાં બેઠા ત્યારે તેમના અવસાન પછી ઈસવીસન 1854માં તેમના પુત્ર જોરાવર ખાનજી 29 વર્ષની વયે ગાદીનશીન થયા. દિવાન જોરાવર ઉદાર, ધૈર્યવાન, ખુદાપરસ અને એટલા રહેમદિલ હતા કે તેઓ કોઈનું દુઃખ ન જોઈ શકતા. જ્યારે રાજ્યમાં કોઈ પણ અસામાન્ય ઘટના બનતી ત્યારે તેઓ ખુદાની બંદકી કરી દુઆઓ માંગતા. તેઓ સામાન્ય ગુજરાતી ભણ્યા ભલભલા વિદ્વાનો એમની આગળ છક્કડ ખાઈ જતા. ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજ સરકારને વફાદાર રહી લશ્કર, દારૂગોળા જેવી તમામ સહાય સમયસર પૂરી પાડી અંગ્રેજ સરકારના તેઓ પ્રીતિના પાત્ર થયા. દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ શું થયું, કોણ બેઠું ગાદીએ, જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.0.

દિવાન જોરાવર ખાનના મૃત્યુ બાદ તેમના પુત્ર શેર મોહમ્મદ ખાનજી ઈસવીસન 1877માં પાલનપુરની ગાદી આવ્યા. તેમણે પાલનપુરને બીજા રાજ્ય જેવું સ્વતંત્ર બનાવવાની તક મળી. એ સમય પાલનપુર રાજ્યની ઉપજ ફક્ત 3 લાખ રૂપિયા હતી. તેમાંથી 50,000 ગાયકવાડ સરકારને આપવા પડતા. 100 પાયદળ અને 150 ઘોડેસવાર લશ્કરના ખર્ચમાં લેવી તરીકે રૂપિયા 66,000 આપવા પડતા. તેમના સમયગાળામાં પાલનપુર રાજ્યની કુલ વસ્તી ઈસવીસન 1901માં 2,22,627 હતી અને ઈસવીસન 1911માં પાલનપુરમાં તેમજ 514 ગામડાઓની વસ્તી 2,24,996 હતી. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંકી અને ઝલક. નવાબ શેર મોહમ્મદ ખાનજી કુશળ શાસક હતા. તેમણે પાલનપુરના રાજ્યમાં પોલીસ તંત્રની વહીવટી સ્થાપના કરી. તેમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ, એક હોમ ઇન્સ્પેક્ટર, 11 ફોજદાર, એક ડ્રિલ માસ્ટર, 170 ઘોડેસવાર, 12 ઊંટસવાર અને 440 પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 584 વ્યક્તિઓની ભરતી થતી અને આ એક સુંદર વ્યવસ્થા ઊભી કરતા. પાલનપુર શહેર માટે સિટી પોલીસ સ્ટેશન અલગ કરી 100 પોલીસ સ્ટાફના માણસોની એક સ્ટાફ રોકવામાં આવ્યો. તે ફોજદારને ₹20-70, જમાદારને ₹15-30, ઠેકેદારોને ₹23 અને સાંઠણી સવારોને ₹16-18 અને પોલીસ કોન્સ્ટેબલોને માસિક ₹5-9 પગાર આપવો પડતો. વારંવાર પડતા દુષ્કાળની આફતમાંથી લોકોને ઉગારવા માટે તેમણે 3,000 નવા કૂવા બંધ. નવા ગવર્નર પધાર્યા ત્યારે તેમની યાદગીરીમાં નવાબ સાહેબે ખાસ કૂવાકુંડ ઊભું કર્યું. તેમાં ₹25,000ની રકમ રાખી ખેડૂતોને કૂવા માટે તેમાંથી વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી. શિક્ષણની સગવડ ઊભી કરવા માટે પ્રાથમિક શાળાઓમાંથી ફી કાઢી નાખવામાં આવી. એક નવી કન્યા શાળા શરૂઆત કરવામાં આવી. આ રીતે જોરાવર ખાને ઘણા બધા નવા સુધારા કર્યા. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી, તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમતગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ ફિફ્થ ક્લબ બાંધીને રમતગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠા રહે 50 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના

પૂરી સાધન સામગ્રી સાથે પાલનપુર હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. 11 ધોરણની મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ બહારગામ કોલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી માસિક રૂપિયા 15ની સ્કોલરશીપથી શરૂ કરી, જે જ્યોર્જ ક્લાર્ક સ્કોલરશીપ તરીકે ઓળખાતી. તેમના સમયમાં ઈસવીસન 1916-17માં પાલનપુર રાજ્ય 36 શાળાઓમાં 1777 છોકરા અને 93 કન્યાઓ અભ્યાસ કરતી. પ્રજાના આરોગ્યની પણ તેમણે ખેવના હતી. પોલિટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કર્નલ જી આર ગુડફેલો તેમના મૈત્રીભર્યા સંબંધોની યાદમાં ઈસવીસન 1892માં રૂપિયા 63,000ના ખર્ચે પાલનપુરમાં ગરીબ બીમારો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ગુડફેલો હોસ્પિટલ તેમણે બનાવી, તે આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય. તેમણે ડીસા અને ધાનેરામાં પણ દવાખાનું શરૂ કર્યું. અશક્ત અને નિરાધાર લોકો તેમજ 12 વર્ષ સુધીના નિરાધાર બાળકો માટે ઈસવીસન 1910માં રૂપિયા 50,000ના ખર્ચે શેર મોહમ્મદ મોહતાજ ખાન નામનો મોહતાજ ખાનનું પણ ખાસ મેળાવડાઓ યોજી ગવર્નરના હસ્તે 29 જાન્યુઆરીએ શરૂ કર્યું. રમત ગમત અને મૈત્રાચારી તેમજ એલખાસ ધરાવતા પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ 5th ક્લબ બાંધીને રમત ગમતના સાધનો વધાર્યા. મહારાણી વિક્ટોરિયાની ગાદી પર બેઠાને 50 વર્ષ પૂર્ણ થતાં તેમની યાદગીરીમાં ઈસવીસન 1887માં પાલનપુરમાં લોકહિતાર્થે વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરીની સ્થાપના. સવત 1947માં ગોબરી તળાવને 7,000 રૂપિયાના ખર્ચેથી નવેસરથી બનાવી આસપાસ સુંદર વૃક્ષો અને સડકો વાવી શેર સાગર તળાવ તેનું નામ રાખ્યું, જેનું આજે અસ્તિત્વ નથી. રિયાસતના કુટુંબમાં શોકના પ્રસંગે રૂદાલી દ્વારા સેવા છાતી કૂટવાનો રિવાજ હતો તે બંધ કર્યો. તેમના રાજ્ય અમલ દરમિયાન હિન્દુ તેમજ જૈનોની ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક મદદ કરી અને સમાજમાં આદરપાત્ર થયા. પોતાની પ્રજાનું ભલું ઈચ્છતા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીને અફીણની આવક જતી કરી, ચરસ ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને તેમના પગલાંએ સમજુ વર્ગને આવકારો આપ્યો. આગળ દિલ્હી દરબારમાં પાલનપુરનું શું ગૌરવ છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજી પ્રિયંકા સાથે.

1719 અગિયારની 12મી ડિસેમ્બરે દિલ્હીમાં ભરાયેલા દરબારમાં શહેનશાહ જ્યોર્જ પંચમાએ પોતાની પત્ની સાથે તાજપોશીનું એલાન કર્યું. એ સમયે હાજર રહેલા પાલનપુરના નવાબ શ્રી શ્રી મોહમ્મદ ખાનજી દિલ્હી દરબારમાં જામનગર, ભાવનગર અને અન્ય રાજ્યો કરતાં બેઠકમાં ઊંચો દરજ્જો લીધો અને શહેનશાહ ઊભા થઈ નવાબ સાહેબ સાથે હાથ મિલાવી પોતાની જમણી બાજુની ખુરશી ઉપર બેસવાનું માન આપ્યું. આ દરબારમાં આયોજનમાં નવાબશ્રીના પુત્ર શ્રી તાલે મોહમ્મદ ખાનજીની મહત્વની જવાબદારી અદા કરી. આ પાલનપુરના ઇતિહાસની ગૌરવ લોક ઉપયોગી ઉમદા કાર્યો કરનાર આ નવાબના ખાનપાન અને રહેણી કહેણી પણ સાદગીપૂર્ણ હતા. તેમની લોકહિતકારી રાજનીતિની યાદગીરી કાયમ રાખવા પાલનપુરના પ્રજાજનોએ ઈસવીસન 1914માં એક મોટું ફંડ ભેગા કર્યું. તેમાં 1,00,000 રૂપિયા ઉમેરી શેર મોહમ્મદ ખાનજીએ શેરગંજ નામે એક જાહેર બાગ ઊભો કરવા અનુકૂળ જગ્યા પણ આપી. તેમની વફાદારીની કદર રૂપે બ્રિટિશ સરકારે તેમણે ઈસવીસન 1893માં KCII અને ઈસવીસન 1898માં GCII તથા ઈસવીસન 1911માં નવાબનો ખિતાબ વંશ પરંપરાગત બક્ષ્યો અને 11 તોપોના બદલે 13 તોપોની સલામી એનાયત કરી. આમ પાલનપુર ઇતિહાસમાં નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજી ના સમયમાં લોકોના ઉત્કર્ષનો ઉજ્જવળ સમય ગણાય. આગળ વાત કરીએ આપણા પાલનપુરના જાણીતા તાલે મોહમ્મદ ખાનજીની. મળીએ નાનકડા વિરામ બાદ.

નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજીનું ઈસવીસન 1918માં અવસાન થતાં તેમના મોટા પુત્ર તાલે મોહમ્મદ ખાનજીને પાલમપુરની ગાદીએ બેસાડવામાં આવ્યા. પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીરબાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં પાલમપુર રાજ્યના 29મા દિવાન શ્રી તાલે મોહમ્મદ ખાનજીનો જન્મ 7 જુલાઈ 1883માં થયો હતો. તેમના માતાનું નામ અમીરબાઈ સાહેબ હતું. ઈસવીસન 1908માં દસાડાના માલિક રુસ્તમ ખાનજીની પુત્રી સુબાબાઈ સાહેબ સાથે તેમના પ્રથમ લગ્ન ખૂબ ધામધૂમથી અને ધાર્મિક પારંપરિક વિધિઓ દ્વારા થયા. સુબાબાઈની હયાતીમાં ઈસવીસન 1939-40 દરમિયાન તેઓનું બીજું લગ્ન ઓસ્ટ્રેલિયન યુથ જ્હોન ફોકનેર સાથે સાદગીથી થયું. લગ્ન પછી જ્હોન ફોકનેરે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. લગ્ન બાદ તેમનું નામ જહાન આરા આપવામાં આવ્યું. લોર્ડ માઉન્ટબેટન વાઇસરોય તરીકેના સત્તાવાર કામોમાં સૌથી છેલ્લું કામ આઝાદી મળી તેના 2 દિવસ પહેલા નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજીએ ઓસ્ટ્રેલિયન પત્નીને 13 ઓગસ્ટ 1997ના રોજ હર હાઈનેસ ધ બેગમ ઓફ પાલમપુર તરીકેનો દરજ્જો આપવાનું કામ કરતા. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજીએ તેમના શાસનકાળ દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લીધી. ઈસવીસન 1928માં લીગ ઓફ નેશનની મહાસત્તામાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓએ હાજરી આપી અને તેઓ જીનીવા ગયા. એન્ટવર્પના હીરાના વેપારીઓના આમંત્રણને માન આપી પાછા ફરતા તેઓ એન્ટવર્પની શુભેચ્છા મુલાકાત પણ લીધી. નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાન કેડેટ કોરમાં પણ જોડાયા. ઈસવીસન 1904માં નવાબજાદા તરીકે પ્લેગમાં રોગચાળાની પ્લેગ ડ્યુટીથી વહીવટી જવાબદારી તેમણે પૂરા ખંતથી સંભાળી. આગળ તાલે મોહમ્મદ ખાનજીનો આ શાસનકાળ કેવો છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

હિન્દુસ્તાનના ખાતેથી ફોજમાં તેમણે લેફ્ટનન્ટ કમિશનર બક્ષવામાં આવી. 1920માં તેમણે KCIIનો ઇલકાબ આપવામાં આવ્યો. નવાબ શ્રી તારે મોહમ્મદ ખાનજી પ્રજાવત્સલ હતા. તેમણે રાજ્યતુરા હાથમાં લીધી અને બીજા જ વર્ષે મ્યુનિસિપાલિટીની હક પાલમપુરની પ્રજાને આપ્યો. થોડા વર્ષો પછી ઇકબાલ ઇલેક્ટ્રિસિટી સપ્લાય નામનો પાવર હાઉસ મ્યુનિસિપાલિટીના હિતાર્થે રાજ્યને ભેટ આપવામાં આવ્યો. વિક્ટોરિયા જુબલી લાઇબ્રેરી તેમજ જ્યોર્જ ફિફ્થ ક્લબનો વહીવટ સ્થાનિક કમિટી દ્વારા તેમને સોંપ્યો. રાજ્યના સારા વહીવટ માટે તેમણે કાબેલ વ્યક્તિઓનો પ્રજા પ્રધાન મંડળ બનાવ્યું. વહીવટ કરતા અમલદારોએ કાંઈ પણ કામ કરતા ખુદા પાડનો ડર રાખવા તેઓ આદેશ આપતા ગયા. તેમના સમયમાં નબળા આર્થિક વર્ગના હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેજ ખેડૂત પુત્રોને માધ્યમિક શાળાની ફી માફ કરવામાં આવી તથા કોલેજની કેળવણી માટે રાજ્ય તરફ અનેક પ્રકારની સ્કોલરશીપો આપવાની શરૂઆત થઈ. નવાબ તાલે મોહમ્મદ ખાનજી એ કેવી રીતે પાલનપુરને પ્રજાસત્તાક બનાવે છે, કેવી રીતે આપણા પાલનપુરને આઝાદીના આ સુવર્ણકાળ લખવામાં મદદ કરાવે છે જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા

0: આપણા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે. કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુલક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને સ્પર્શી જાય છે, હૃદયને અડી જાય છે.

0: આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 FM ઉપર.
1: પરણાશા પથ, કદાચ કેટલાક શ્રોતાઓ માટે નવો શબ્દ છે, પણ જ્યાંથી બનાસ નદી નીકળે છે અને જ્યાં સુધી પહોંચે છે એ પ્રદેશને પરણાશા પથ, પરણાશાનો રસ્તો, બનાસ નદીનું મૂળ નામ પરણાશા અને એ પરણાશાનો રસ્તો, આ પરણાશાના માર્ગમાં વસેલું એક નાનકડું નગર, નગરનું નામ ડીસા. આમ તો કહેવાય છે કે ડીસા અંગ્રેજોના વખતે સૈન્યને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડતા સમયે વચ્ચે આરામ કરવા માટે આ જગ્યા પસંદ કરેલી અને એને કેમ્પ કહેવાતું. આજે પણ ગામડાના લોકો ડીસાને કેમ્પ ન બોલી શકવાને કારણે કોપ કોપ બોલે છે. ક્યાં જાઓ છો? તે કોપમાં. આવું ડીસા. આ ડીસામાં એક વિસ્તારમાં એક ગરીબ ઘર રહે. કહેવાય ને કે ભગવાન જેને દુઃખ આપે છે એને બધી જ બાજુથી આપે છે. આ ઘરના જે મુખ્ય પુરુષ, એમની બંને આંખોના પડદાના 6-6 ઓપરેશન થયેલા, એ જ અંધ, જોઈ શકતા ન હતા. એમની પત્ની જે જમણા પગે વિકલાંગ, એમને 3 સંતાનો, 2 દીકરી, 1 દીકરો. એક દીકરી જન્મજાત અંધ, એક દીકરી જન્મજાત બંને પગે વિકલાંગ, અને જે દીકરો હતો એ ગાંડો. ફરીથી આ પરિવાર વિશે વાત કરી લઉં તો એક પરિવાર, ડીસાનો પરિવાર, ગરીબ પરિવાર, પરિવારમાં 5 સભ્યો, સૌથી મોટો જે પુરુષ છે એ પુરુષ બંને આંખોના 6 ઓપરેશન કરાયા છે, એના પડદા ખલાસ છે, એ અંધ છે, એની પત્ની એક પગે વિકલાંગ છે, એની એક દીકરી બંને પગે વિકલાંગ છે, એક દીકરીને બંને આંખે દેખાતું નથી જન્મથી, અને ત્રીજો જે સંતાન છે એમનું એ ગાંડો છે. કોઈ કહ્યું છે ને કે દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ, ઓરો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા. દોસ્તો કઈ રીતે જીવતા હશે? એમની આજીવિકાનું એકમાત્ર સાધન, અને એ સાધન એટલે શાકભાજીની લારી. આ શાકભાજીની લારીનું પણ રોજનું 30 રૂપિયા ભાડું એમણે કોઈને ચૂકવવાનું, કારણ કે તેઓ ગરીબ હતા અને પોતાની લારી ખરીદી શકે તેમ ન હતા. જે પણ આવક થાય એમાંથી 30 રૂપિયા લારીના માલિકને આપવાના. મેં આપને વાત કરી એ રીતે હવે આ લારી લઈને બજારમાં જવું શી રીતે? તો એના માતાજી જે એક પગે વિકલાંગ હતા એ આગળ રહીને લારીને ખેંચે, એની દિશા નક્કી કરે. એના પિતાજી જે અંધ હતા એ પાછળથી લારીને, લારી પકડી રાખીને ધક્કો મારે, અને આ રીતે શાકભાજી વેચવા માટે બંને બજારમાં જાય. એમની એક દીકરી એ શાકની લારી ઉપર એક વખત બેઠેલી, ત્યાં એક શિક્ષક પહોંચ્યા શાક ખરીદવા માટે. સારે ગમા પદની સા પદની સા સારે ગમા. આવા જ શોખીન, સંગીતના શોખીન એ સંગીત શિક્ષક જે શાક લેવા જાય છે, એમણે આ બંને આંખે આંધળી દીકરીને જોઈ. દીકરી ભણવામાં ચતુર લાગી, પણ હવે અંધ છે અને ભણાવશે કોણ? કઈ રીતે ભણશે? શું થશે? પેલા શિક્ષકે કીધું, શું તમે આ તમારી દીકરીને મારે ત્યાં મોકલશો? હું એને સંગીત શીખવીશ, હું સંગીત શીખવનાર શિક્ષક છું. એની માં કે અમે ખાવા પીવા પણ

0: થતા નથી સાહેબ, તમારી સંગીતની સંગીત શીખવાની ફી ક્યાંથી ભરશું? સાહેબે કીધું, મારી તમે એ ચિંતા ન કરો, તમને આ મળી જશે અને ચોક્કસથી મળી જશે, પૈસાની ચિંતા નહીં કરો, સંગીત શાળામાં પ્રવેશ પણ અપાવી દઈશું અને એની ફી પણ ભરાઈ જશે. ખુશ, આખો પરિવાર ખુશ કે દીકરી ભણશે, સંગીતનું ભણશે, સંગીતકાર થશે, અને જો એ શીખશે તો આપણા ઘરની પરિસ્થિતિમાં ક્યાં કોઈક અંશે ફેર પડશે. વર્ષો વીતતા ગયા, મધુ સંગીત શીખતી ગઈ. બાજુમાં મધુને એક્સટર્નલ ઉમેદવાર તરીકે 10માની 12માની પરીક્ષાઓ અપાવી. સાથે સાથે એ ગુરુજીના લીધે એણે સંગીતની આરાધના કરી, સંગીતની સાધના કરી, અને 7 વર્ષની સખત તપશ્ચર્યા પછી આ અંધ દીકરી સંગીત વિશારદ બની. અને જુઓ તો ખરા એના નસીબ કે વર્ષોથી જે સંગીત વિશારદોની ભરતી થતી ન હતી શિક્ષકોમાં, એ જ વર્ષે જ્યારે આ દીકરી સંગીત વિશારદ પાસ થઈને આવી ત્યારે શિક્ષકની જાહેરાત પડી, એમાં સંગીત શિક્ષકની જાહેરાત પડી, અને સંગીત શિક્ષક તરીકે આ મધુએ અરજી કરી. શરૂઆતના તબક્કે મધુને કચ્છમાં નોકરી લાગી. એક અંધ દીકરી કચ્છમાં કઈ રીતે નોકરી કરશે? પણ નોકરી જવા પણ ન દેવાય. અનેક અગવડો, અનેક દુઃખ, અનેક લાગણીઓ, અનેક વિચારો, અનેક સાચા ખોટા પ્રશ્નો વચ્ચે દીકરીને એમણે કચ્છમાં નોકરી કરવા મોકલી. હવે ઘરમાં 4 સભ્યો જ છે. દીકરીનો પગાર પણ એ જમાનામાં 2500 રૂપિયા માસિક પગાર, અને આ માસિક પગારની વ્યવસ્થામાંથી દીકરી પોતાનો ખર્ચ બચાવીને બાકીના પૈસા દર મહિને ઘરે મોકલે. પણ કુદરતને કરવા કે કંઈક એવો નિયમ આવ્યો અને આ દીકરીની બદલી થઈ, અને આજે બનાસકાંઠા જિલ્લાના પોતાના વતન એવા ડીસા તાલુકામાં, ડીસાથી નજીક રાજપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. આજે એ દીકરીનો પૂરો પગાર છે, સારો પગાર છે. આજે એના ઘરમાં કોઈએ મજૂરી કરવી પડતી નથી. આજે ઘર ખૂબ ખુશ છે. પણ એ ખૂબ ખુશ હોવા પાછળ અગર કોઈ જવાબદાર છે તો તે છે સંગીત શિક્ષક. આ સંગીત શિક્ષકનું નામ, જેમને સૌ ગુરુજી કરીને બોલાવે છે, ગુરુજી કહે છે, જેમણે ડીસામાં સંગીતની જ્યોત જલાવી છે, સંગીત માટેનું કામ કર્યું છે, તેવા આ ગુરુજી એટલે આશુતોષભાઈ દવે. વરસાલી ટ્રસ્ટમાં સંગીત વિદ્યાલય ચલાવતા આશુતોષભાઈએ આવા અનેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે, પ્રેરણા આપી છે, અને મધુ જેવા શિક્ષકો તૈયાર થયા છે જે આજે પગભર છે. મિત્રો, જે ઘરમાં 5 વ્યક્તિ હોય અને દરેકે દરેક વ્યક્તિ કોઈ એક પ્રકારની વિકલાંગતા ધરાવતું હોય, અને 5 વ્યક્તિ પૈકીની 2 વ્યક્તિ અંધ, 2 વ્યક્તિ અપંગ, અને 1 વ્યક્તિ જ્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પાગલ જેવો હોય, ત્યારે આ ઘર બચાવવું, પરિવાર બચાવવું, એ તમામ જવાબદારી આજે મધુબેન ઉપાડી રહ્યા છે. મધુબેન આજે પણ રાજપુરમાં નોકરી કરે છે. આપણે આશા રાખીએ કે મધુબેનનું જીવન ખૂબ જ શાંત, સફળ અને પ્રેરક બનીને જીવતા રહે, અન્ય માટે તેઓ પ્રેરણા આપી શકે, એવી આ પ્રકારની અનેક બીજી જીવતી વાર્તાઓ સાથે મળીશું. હું ડૉક્ટર ભાવેશ પંડ્યા, સાંભળતા રહો મારો, તમારો, આપણા સૌનો અવાજ 90.4 રેડિયો પાલનપુર. તો ભાવેશ પંડ્યા તરફથી જય હિન્દ, જય ગુજરાત.
1: જિંદગી જાણે જીવતી વાર્તા, એક જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં, દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.

0: रेडियो पालनपुर।
1: आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
2: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
3: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઈરાનું

તો મિત્રો મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કર્યો.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, 95.12, 99.66, 88 પર.